નમસ્કાર, સુપ્રભાત. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આજે રવિવાર, વૈશાખ દિનાંક 13, શક સંવત 1948 અને તારીખ 3 મે 2028. શ્રોતા મિત્રો, આપણી આજની પ્રથમ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સભાની શરૂઆત કરીએ મંગલ ધૂન સાથે.

ભક્તિ સંગીતના કાર્યક્રમમાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ પંડિત ભીમસેન જોશીના કંઠે બ્રહ્માનંદની આ રચના.

હમણાં જ આપે હેમંત ચૌહાણના કંઠે મુક્તાનંદની રચના સાંભળી અને કાર્યક્રમમાં હવે સાંભળીએ નિગમ ઉપાધ્યાયના કંઠે સુરદાસની આ રચના.

શ્રોતા મિત્રો, અને કાર્યક્રમના અંતમાં સાંભળીએ બાલકૃષ્ણ વૈષ્ણવના કંઠે લક્ષ્મી સાહેબની આ રચના.

0: છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે અમૃતધારા. અમૃતધારાનો આજનો વિષય છે નાગરિક ધર્મ. વક્તા ડોક્ટર રમણ સોની.
1: તપશ્ચર્યા વૈદિક મતાનુસાર પરમ તત્વ માત્ર એક, અદ્વિતીય, નિત્ય, નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અવિનાશી અને સર્વવ્યાપી છે. તેને બ્રહ્મચૈતન્ય અથવા શિવચૈતન્ય તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય ઋષિમુનિઓએ હજારો વર્ષની કઠિન યોગ તપશ્ચર્યાને જે સત્યનો સાક્ષાત્કાર કર્યો તેના આધારે તત્વ વિચાર, સૃષ્ટિક્રમ, જીવનકર્મ, બંધન, મોક્ષ ઇત્યાદિ વિષયો સંબંધી અત્યંત મહત્વની માહિતી તેમણે માનવ કલ્યાણ અર્થે વૈદિક શાસ્ત્રગ્રંથોમાં સંગ્રહી રાખી છે. આ ભારતીય ઋષિમુનિઓની માનવજાતને આપેલી ઉત્તમ ભેટ છે. ભારતીય ઋષિમુનિઓએ પરમાર્થ માટે કઠોર તપશ્ચર્યા કરી હતી. પરમાર્થ માટે કરેલું પ્રત્યેક કાર્ય એ તપશ્ચર્યાનો જ એક પ્રકાર કહી શકાય. ઘરમાં કોઈ કડવું વેણ કહે એ સમયે વિવેક અને સંયમથી તમે જો સામે જવાબ ન આપો અને થોડા સમય પછી તે વ્યક્તિને વિવેકથી તમારી વાત સમજાવો

0: એ તમારું તપ કહેવાય. પોતાનો સ્વાર્થ ત્યજીને બીજા માટે કાર્ય કરો, એ જ તપ. તમારા પડોશીને ખલેલ ન પહોંચે તે ધ્યાનમાં રાખીને તમે તમારા ઘરમાં રેડિયો, ટીવી વગેરે ધીમા અવાજે વગાડો, તે પણ તપનો એક પ્રકાર કહી શકાય. તપશ્ચર્યા વગર સંયમી બનવું શક્ય નથી. બટાકા ઠંડા પાણીમાં નાખી રાખો તો કોવાઈ જાય, પરંતુ જો પાણીને ઉકાળો અને પછી તેમાં બટાકા નાખો તો બટાકા બફાઈને સ્વાદિષ્ટ બની જાય છે. તપશ્ચર્યા વગર સંયમી બનવું શક્ય નથી. સમજ વગરની તપશ્ચર્યા ક્રોધ, ઉગ્રતા અને અહંકારનું સર્જન કરે છે. મહાન તપસ્વીઓ નજીવા ક્રોધને કારણે મહાન અનર્થના સર્જક સાબિત થયા છે. જ્યારે ભક્તો સમર્પિત જીવો અને દ્રઢ શુભ આશ્રયવાળા સામાન્ય માણસો સહેલાઈથી મોક્ષને પામી શક્યા છે. કોઈ ખેડૂત પોતાની મહેનત, ખંત અને ઉદ્યમથી પકવેલા અનાજમાંથી અમુક ભાગનું દાન કરે, કોઈ આદિવાસી સ્ત્રી પોતાના દૂધ પીતા બાળકને ઊંઘાડીને પછી કામ કરી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે, અથવા તો કોઈ સામાન્ય માનવી પ્રામાણિકતાથી અને ખંતથી પોતાની ફરજ સરસ રીતે સમયસર બજાવે અને પોતાના કુટુંબનું પાલન પોષણ કરે, એવા કાર્યો પણ તપશ્ચર્યાનો એક પ્રકાર કહી શકાય. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાને સોંપેલું કાર્ય કુશળતાપૂર્વક કરવું તેનું નામ યોગ છે એમ કહ્યું છે. યોગ એટલે જ તપશ્ચર્યા. આપણને પ્રભુએ સોંપેલું પ્રત્યેક કાર્ય પ્રમાણિકતા અને નિષ્ઠાથી કરીને સાથે સાથે સમાજને ઉપયોગી કાર્યો પણ કરીએ. સમય મળે તો ઈશ્વરનું સ્મરણ કરીએ, ઈશ્વરના ભજન કરીએ, એ જ આપણી સાચી તપશ્ચર્યા છે.
1: શ્રોતા મિત્રો, અમૃતધારાનો આજનો વિષય હતો નાગરિક ધર્મ. વક્તા હતા ડૉક્ટર રમણ સોની. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડી જ વારમાં આપ સાંભળશો રામચરિત્ર માનસ ગાન અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી.

0: શ્રોતા મિત્રો, ભૂલે બિસરે ગીત કાર્યક્રમને આપીશું નાનકડો વિરામ અને સાંભળીએ ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા, નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નકલી દવાઓ અને એનાલોગ પરીનું ઉત્પાદન કરી અને વેચાણ કરતી પેઢીઓ પર દરોડા પાડી શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો. દેશની સાથે સાથે રાજ્યના 31 શહેરોમાં 79,000થી વધુ વિદ્યાર્થીઓ આજે નીટની પરીક્ષા આપશે. રાજકોટના આજી ડેમમાં 4 ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, 1ની શોધખોળ. મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવતા ડાંગ જિલ્લા વન વિભાગ સતર્ક. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. સમાચાર વિગતવાર. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ નકલી દવાઓ અને એનાલોગ પરનીટનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ પર દરોડા પાડી શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદની ફાર્મા પેઢીઓ પરના દરોડામાં અંદાજે 1,21,00,000 રૂપિયાનો શંકાસ્પદ દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે. આ ઉપરાંત વડોદરા, સાવલી અને ભરૂચ જેવા સ્થળોએ ફાર્મા પેઢીઓ પર દરોડા પાડીને શંકાસ્પદ દવાઓનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે, તેમ આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસિરિયાએ જણાવ્યું હતું.
2: વ્યક્તિઓ અને જે નુકસાન પહોંચાડતી દવાઓ, આ તમામ પ્રકારની જ્યારે એકવાર અમારી મીટિંગ બોલાવેલી હતી ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સને અમે કડક સૂચના આપેલી અને અમારા અધિકારીઓ દ્વારા ગુજરાતની અંદર દરોડા પાડીને 1,21,00,000ના આવા દવાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે અને 2-3 પેઢીના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરનારી કંપનીઓના પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે.
1: દરમિયાન પનીરના નામે એનાલોગ ડેરી ઉત્પાદનો વેચીને થતી છેતરપિંડી રોગવા કુલ 4,193 એકમોની તપાસ કરવામાં આવી હતી. આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસિરિયાએ જણાવ્યું કે આ તપાસ દરમિયાન અંદાજિત 183,240 રૂપિયાના મૂલ્યનો આશરે 1,018 કિલોગ્રામ શંકાસ્પદ

0: એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
1: હું બધાને વિનંતી કરું છું કે આપણે ખાવાની વસ્તુ લઈએ છીએ એ ખૂબ સ્ટાન્ડર્ડ કંપની અથવા તો ખૂબ સ્ટાન્ડર્ડ ડેરીની પ્રોડક્ટનો જ યુઝ કરી લેભાગુ તત્વો કે ખુલ્લું વેચાતો ખોરાક એક પણ ના લે, પરંતુ જે ભેળસેળ કરી રહ્યા છે, જે આ બદમાશી કરી રહ્યા છે, હું અમારો આરોગ્ય વિભાગ સતત વોચ રાખી અને રોજના રોજ દરોડા પાડી રહ્યા છે.
0: રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી કુલ 2,84,300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા એટલે કે નીટ યુજી આજે યોજાશે. રાજ્યના 31 શહેરોમાં વિવિધ કેન્દ્રો ખાતે 79,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. પરીક્ષા બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષા કેન્દ્રમાં બપોરે 1:30 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. એજન્સીએ જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ પરીક્ષાર્થીઓ તેમના પ્રવેશ કાર્ડ સાથે એક અસલ ફોટો ઓળખ પુરાવો જેમ કે મતદાર આઈડી, આધાર કાર્ડ અથવા અન્ય માન્ય પુરાવો સાથે રાખવો જરૂરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની તમામ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે જાહેર કરવામાં આવશે. આ પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ મહિના દરમિયાન યોજાઈ હતી. વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાયલક્ષી અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ ઉપરાંત ગુજસેટ 2026 તથા સંસ્કૃત મધ્યમાં પરીક્ષાના પરિણામ પણ આવતીકાલે જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gsab.org પર જોઈ શકશે. વોટ્સએપ દ્વારા પણ પરિણામ મેળવવા વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર મોકલી આપવાનો રહેશે. રાજ્ય સરકાર દ્વારા અમરેલી તાલુકાના 2 મહત્વપૂર્ણ માર્ગોના નવીનીકરણ માટે કુલ 315 લાખ રૂપિયાની વહીવટી મંજૂરી મળી છે, જેમાં જાડિયા સણોસરા માર્ગ માટે 210 લાખ અને ગાવડકા ચલાલા સ્ટેટ હાઇવે માટે 105 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. આનાથી માર્ગની હાલત સુધરશે અને ગ્રામીણ વિસ્તાર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. રાજકોટના આજી ડેમ પાસે આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા પિતા પુત્રો સહિત 4 લોકો ડૂબી જતા 3ના મોત નિપજ્યા છે, જ્યારે 1 વ્યક્તિની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. મોગલ માતાજીના મંદિરે રિક્ષા લઈ દર્શન કરવા આવેલા 4 લોકો દર્શન કરી રિક્ષા ધોઈ રહ્યા હતા. આ સમયે એક યુવાન અકસ્માતે પાણીમાં ગરકાવ થયો. ફાયર બ્રિગેડે 3 મૃતદેહ બહાર કાઢ્યા છે. 3 મૃતદેહ પાણીમાંથી બહાર કઢાયા અને મોડી રાત સુધી એકની શોધખોળ કરાઈ હોવાનું ડીસીપી હેતલ પટેલે જણાવ્યું. તેમણે વેકેશનમાં આજી ડેમમાં ફરવા જતી વખતે સાવચેતી રાખવા લોકોને અપીલ કરી.
2: चारों में से कोई एक नहाने के लिए या हाथ पैर धोने के लिए गया, क्या हुआ दिखा, इससे उसको बचाने के लिए एक के बाद एक चारों गए और उनका चारों का डूबने से दुखद देहांत हुआ है. जनता को मैं खास निवेदन करना चाहूंगी, कोई भी नदी है, कैनाल है या ऐसा डैम की एरिया है तो कहीं पे भी उनको नहाने के लिए या हाथ पैर धोने के लिए नहीं जाना चाहिए. खास करके छोटे बच्चों का ध्यान रखना चाहिए क्योंकि वेकेशन का भी पीरियड है और गर्मी में सबको अच्छा लगता है कि चलो पानी के लिए अंदर आप नहाने के लिए चले जाओ, पर ये जो भी અંજાન વોટર બોડીઝ હૈ ઉસસે દૂર રહેના ચાહીએ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIRNews_ABADને ફોલો કરશો. ડાંગની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂ રોગચાળાના કેસ સામે આવતા જિલ્લા વન વિભાગ સતર્ક બન્યું છે. આ રોગચાળો પક્ષીઓમાંથી મનુષ્યમાં પણ ફેલાઈ શકે છે, જેને લઈને જિલ્લાની તમામ ફોરેસ્ટ ચેકપોસ્ટ મારફત મહારાષ્ટ્રમાંથી ડાંગમાં મરઘાઓને લઈને આવતા વાહનો પર રોક લગાવવામાં આવી છે. વન વિભાગ દ્વારા આવા વાહનોની તપાસ અને તકેદારી રાખવાની ખાસ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસની વિવિધ ટીમ દ્વારા વિવિધ માર્ગો પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું ટ્રાફિક પોલીસ અધિકારી VS ધોળકિયાએ જણાવ્યું હતું.
3: હેલ્મેટ વગર ફરતા વાહન ચાલકો વિરુદ્ધ વિશેષ ડ્રાઈવનું આયોજન રાખવામાં આવેલ છે, જેના અનુસંધાનમાં અરવલ્લી જિલ્લાના પેલા ચોકડી ખાતે જે વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા, ત્રિચક્રી વાહન ચાલકો, તેમના વિરુદ્ધમાં ખાસ આ ઝુંબેશ ઉભી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 120 ઉપર મેમા બનાવેલા છે, તેમાં 4 ગાડીઓ ડિટેલ લેવામાં આવેલ છે. 1 મે 2026 થી 31 મે 2026 તથા ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેમાં પબ્લિકમાં અવેરનેસ આવે અને અકસ્માતોમાં ઘટાડો થાય એના રિગાર્ડિંગમાં આ એક ડ્રાઈવ રાખવામાં આવેલ છે.
0: અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે RTO દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ બદલ વિવિધ કેસોમાં

0: 31.91 લાખ નો દંડ કરાયો છે. બીજી તરફ ગઈકાલે પંચમહાલના ગોધરા એપીએમસી ખાતે માર્ગ સલામતી અભિયાન અંતર્ગત ખેડૂતો અને વેપારીઓના વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી 3 દિવસ સુધી લોકોને રાહત મળશે. હવામાન વિભાગે આજથી 3 દિવસ સુધી હવામાનમાં 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર તેમજ વેસ્ટ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું હોવાને કારણે હવામાનમાં પરિવર્તન આવી રહ્યું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસાની ઋતુમાં લોકોને કોઈ સમસ્યા ન નડે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. બહારથી ડ્રેનેજ મશીન લાવીને કામગીરી કરવામાં આવી રહી હોવાનું જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાયે જણાવ્યું હતું.
1: પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરી છે, સફાઈની કામગીરી ચાલુ કરી છે. જે કુદરતી વહેણ આવેલા છે, કાંસો આવેલા છે, તે તમામ કાંસો ઉપર જે અંદર કચરો થયો હોય તે કચરાની સફાઈની કામગીરી જે ડિપાર્ટમેન્ટને લાગુ પડતું હોય આ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કાંસોની કુદરતી વળાની સફાઈ કરવાનું ચાલુ કરવામાં આવેલ છે. નગરપાલિકા વિસ્તારમાં ખાસ કરીને પાણી ભરાવાના પ્રશ્નો હોય છે તે માટે પણ કામગીરી ચાલુ કરેલ છે. નેશનલ હાઈવે દ્વારા પણ પ્રી મોન્સૂન અંતર્ગત જે પણ સફાઈની કામગીરી કરવાની છે તે કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ ડિપાર્ટમેન્ટ કોઈ પણ આપત્તિજનક સ્થિતિમાં પહોંચી વળવા માટે પર્યાપ્ત દવાનો જથ્થો ઉપલબ્ધ છે.
0: IPL ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 રમાશે, જ્યારે બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે. આ મેચ બપોરે 3:30 હૈદરાબાદમાં રમાશે. દરમિયાન ગઈકાલે ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું હતું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નકલી દવાઓ અને એનાલોગ પનીરનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ પર દરોડા પાડી શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો. દેશની સાથે સાથે રાજ્યના 31 શહેરોમાં 79,000થી વધુ વિદ્યાર્થીઓ આજે નીટની પરીક્ષા આપશે. રાજકોટના આજી ડેમમાં 4 ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, 1ની શોધખોળ. મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવતા ડાંગ જિલ્લા વન વિભાગ સતર્ક. અને IPL ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ભૂલે બિસરે ગીતનો શેષ ભાગ.

શ્રોતા મિત્રો, ભૂલે બિસરે ગીત કરે હમ હૈ રાહી પ્યાર કે કાર્યક્રમમાં લઈશું નાનકડો વિરામ. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર, જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફાલ્ટા વિધાનસભા બેઠકની સમગ્ર મતદાન પ્રક્રિયા રદ કરવાનું અસાધારણ પગલું ભર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરને આતંકવાદને નાબૂદ કરવાના મોદી સરકારના દ્રઢ સંકલ્પનું પ્રતીક ગણાવ્યું. દેશભરમાં આજે યુજી નીટની પરીક્ષા યોજાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર જમૈકા, સુરીનામ તથા ત્રિનિદાદ અને ટોબેગોની સત્તાવાર મુલાકાતે આજે જમૈકાના કિંગસ્ટન પહોંચ્યા. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફાલ્ટા વિધાનસભા બેઠકના સમગ્ર મતદાન પ્રક્રિયાનું રદ કરવાનું અસાધારણ પગલું ભર્યું છે. 21 મેના રોજના આ મત વિસ્તારના તમામ 285 મતદાન મથકો પર નવેસરથી મતદાન થશે. 24 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે 29 એપ્રિલના રોજ મતદાનમાં ગંભીર ચૂંટણી ગુનાઓ અને લોકશાહી પ્રક્રિયાના વ્યાપક ઉલ્લંઘનના અહેવાલો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિરીક્ષકોના અહેવાલોમાં ઇલેક્ટ્રોનિક મતદાન મશીનોમાં છેડછાડ, મતદારોને ધાકધમકી, મતદાન નિયમોના ઉલ્લંઘન સહિત ગંભીર ગેરરીતિઓનો ઉલ્લેખ છે. ઘણા મતદાન મથકો પર ઇલેક્ટ્રોનિક મતદાન મશીનોના બટનોને ઇરાદાપૂર્વક કાળી ટેપથી ઢાંકવામાં આવ્યા હતા. અનધિકૃત વ્યક્તિઓ મતદાન મથકોમાં પ્રવેશતા અને અન્ય લોકો વતી મતદાન કરતા જોવા મળ્યા હતા. પશ્ચિમ બંગાળ, કેરલમ, તમિલનાડુ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓની મતગણતરી આવતીકાલે સવારે 8 વાગ્યાથી હાથ ધરવામાં આવશે. આસામની બધી 126 બેઠકો, કેરલમમાં 140 બેઠકો અને પુડુચેરીમાં 30 બેઠકો માટે મતદાન 9 એપ્રિલના રોજ યોજાયું હતું. તમિલનાડુમાં 234 વિધાનસભા બેઠકો અને પશ્ચિમ બંગાળમાં 293 વિધાનસભા બેઠકો માટે મતગણતરી પણ આવતીકાલે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર આર બાલાસુબ્રમણ્યમ અને ડોક્ટર જોરમ અનિયાને નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્યો તરીકે નિયુક્ત બદલ અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમનો સમૃદ્ધ અનુભવ અને વિવિધ મુદ્દાઓની ઊંડી સમજ નીતિ નિર્માણને ખૂબ જ મજબૂત બનાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના યોગદાનથી તમામ ક્ષેત્રોમાં નવીનતા અને વિકાસને વેગ મળશે. શ્રી મોદીએ તેમને ખૂબ જ ઉત્પાદક અને પ્રભાવશાળી નવા કાર્યકાળની શુભેચ્છા પાઠવી. કેબિનેટ સચિવાલયે એક સત્તાવાર જાહેરનામા દ્વારા ડોક્ટર બાલાસુબ્રમણ્યમ અને ડોક્ટર અનિયાની નિમણૂકની જાહેરાત કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરને આતંકવાદને નાબૂદ કરવાના મોદી સરકારના દ્રઢ સંકલ્પનું પ્રતીક ગણાવ્યું છે. ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત શૌર્ય કાર્યક્રમને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું, આ ઓપરેશન દરમિયાન સશસ્ત્ર દળોની અપ્રતિમ બહાદુરીએ તેને ભારતના લશ્કરી ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ બનાવ્યું છે.
1: शौर्य केवल शारीरिक शक्ति या युद्ध कौशल का नाम नहीं है. शौर्य हमारे मन की वह

0: अटल अवस्था है, यहाँ राष्ट्र प्रेम के आगे सारे सुख, सारे मोह, सारे भय यह व्यर्थ हो जाते हैं। शौर्य वो दिव्य भाव है जहाँ हमारा एक सैनिक अपने माता पिता, पत्नी और बच्चों के स्नेह के बंधन से ऊपर उठकर माँ भारती की रक्षा का व्रत लेता है।
1: ભારતે ગયા વર્ષે 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં 7 મેના રોજ ઓપરેશન સિંદૂર કર્યું હતું. આ ઓપરેશનનો હેતુ પાકિસ્તાન દ્વારા નિયંત્રિત વિસ્તારોમાં આવેલા આતંકવાદી માળખાનો નાશ કરવાનો હતો. આ હુમલાઓથી 4 દિવસની ભીષણ અથડામણ બાદ 10 મેના રોજ લશ્કરી કાર્યવાહી બંધ કરવાના કરાર સાથે સમાપ્ત થઈ હતી. અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા નીટ યુજી આજે યોજાશે. પરીક્ષા બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષા કેન્દ્રમાં બપોરે 1:30 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. એજન્સીએ જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ પરીક્ષાર્થીઓ તેમના પ્રવેશ કાર્ડ સાથે ઉમેદવારોએ એક અસલ ફોટો ઓળખ પુરાવો જેમ કે મતદાર આઈડી, આધાર કાર્ડ અથવા અન્ય માન્ય પુરાવો સાથે રાખવો જરૂરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે સવારે જમૈકાના કિંગસ્ટન પહોંચ્યા. તેઓ જમૈકા, સુરીનામ તથા ત્રિનિદાદ અને ટોબેગોની સત્તાવાર મુલાકાતે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે જમૈકાના વિદેશમંત્રી કામિના જે સ્મિથે તેમનું સ્વાગત કર્યું. વિદેશમંત્રીએ આગામી 2 દિવસમાં જમૈકાના નેતાઓ, વ્યાપારી નેતાઓ અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 10 મે સુધીની તેમની મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર ત્રણેય દેશોના વિદેશમંત્રીઓને મળશે. મુલાકાતની ચર્ચામાં દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને આવરી લેવામાં આવશે. વિદેશમંત્રીની મુલાકાતનો ઉદ્દેશ જમૈકા, સુરીનામ તથા ત્રિનિદાદ અને ટોબેગો સાથે ભારતના રાજકીય જોડાણની ગતિ જાળવી રાખવાનો અને આ દેશો સાથે લાંબા ગાળાના અને મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા જર્મનીમાં પોતાના લશ્કરી જવાનોમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જેનાથી જર્મન ચાન્સેલર ફેડરિક મર્જ સાથે અમેરિકાનો વિવાદ વધુ વધ્યો છે. શ્રી ટ્રમ્પ યુરોપિયન સુરક્ષા પ્રત્યે અમેરિકાની પ્રતિબદ્ધતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પેન્ટાગોને શુક્રવારે જાહેરાત કરી હતી કે જર્મનીમાંથી આશરે 5,000 સૈનિકોને પરત બોલાવશે. શનિવારે આ પગલાંનું કારણ પૂછવામાં આવતા ટ્રમ્પે કોઈ સ્પષ્ટતા આપી ન હતી અને કહ્યું હતું કે હજુ પણ મોટી સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે. અગાઉ જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિયસે કહ્યું હતું કે જર્મનીમાં અમેરિકન સૈનિકોના આયોજિત ઘટાડાથી યુરોપને તેના સંરક્ષણને મજબૂત બનાવવા માટે પ્રેરણા મળશે. ક્યુબાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લશ્કરી ધમકીઓની કડક નિંદા કરી છે. ક્યુબાના રાષ્ટ્રપતિ મેગ્યુએલ ડેયાઝ કેનેલે કહ્યું કે ટ્રમ્પ દ્વારા ક્યુબા સામે લશ્કરી આક્રમણની ધમકી એક ખતરનાક સંકેત છે. તેમણે ક્યુબાના સાર્વભૌમત્વનું રક્ષણ કરવાનો પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો. ક્યુબાના વિદેશમંત્રી બ્રુનો રોડ્રિગ્ઝે પણ કહ્યું કે ટ્રમ્પ દ્વારા લશ્કરી હુમલાની સ્પષ્ટ અને સીધી ધમકીએ ક્યુબા સામે આક્રમણને ખતરનાક સ્તરે વધારી દીધું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફ્લોરિડામાં કહ્યું કે ઈરાન સાથેના સંઘર્ષ બાદ અમેરિકા ક્યુબાનો કબજો સંભાળી લેશે. ક્યુબાએ આ ધમકીઓને નકારી કાઢી અને તેને અમેરિકન સરકારની એકપક્ષીય દંડાત્મક કાર્યવાહી ગણાવી. આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈમાં રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું. આજે ટુર્નામેન્ટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ કલકત્તા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. આ મેચ બપોરે 3:30 વાગ્યાથી હૈદરાબાદમાં રમાશે, તો બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદમાં રમાશે. આ મેચ સાંજે 7:30 વાગે રમાશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના અખબારોમાં વિવિધ સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. નવ ગુજરાત સમયની હેડલાઇન છે, વીમા ક્ષેત્રે ઓટોમેટિક રૂટથી 100% સીધા વિદેશી રોકાણને મંજૂરી. સંદેશે પેટ્રોલ, ડીઝલ, LPGના ભાવ વધવાની શક્યતા અંગેના

0: સમાચારને હેડલાઇનમાં લીધા છે. ગુજરાત સમાચાર લખે છે, ઈરાન યુદ્ધની અસર, અમેરિકાની સ્પિરિટ એરલાઇન્સના પાટિયા પડ્યા. દિવ્ય ભાસ્કરે 21 કંપનીઓની નેટવર્થ ખતમ, 42 પીએસયુ 29,000 કરોડની ખોટમાં, આ સમાચારને પહેલા પાને પ્રકાશિત કર્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફાલ્ટા વિધાનસભા બેઠકની સમગ્ર મતદાન પ્રક્રિયા રદ કરવાનું અસાધારણ પગલું ભર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંધુને આતંકવાદને નાબૂદ કરવાના મોદી સરકારના દ્રઢ સંકલ્પનું પ્રતીક ગણાવ્યું. દેશભરમાં આજે યુજી નીટની પરીક્ષા યોજાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર જેમિકા, સુરીનામ તથા ત્રિનિદાદ અને ટોબેગોની સત્તાવાર મુલાકાતે આજે જેમિકાના કિંગસ્ટન પહોંચ્યા. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

શ્રોતા મિત્રો, થોડી જ વારમાં એટલે કે 8:35 આપ સાંભળશો ચિત્રલોક કાર્યક્રમ. 9:30 આપ સાંભળશો આજ કે ફનકાર. 10:02 માનશો ગુજરાતી ગીતો. 10:30 ધૂમ મસ્તી ધૂમ. 11:02 આપ સાંભળશો દિલ સે કાર્યક્રમ. 11:30 તરનું કાર્યક્રમમાં આપ સાંભળશો જૂના ગીતો. 12:05 આપ સાંભળશો યાદો કી મહેફિલ. 1:00 સુરીલા સફર. 1:30 આપ સુરીલા સફરનો શેષ ભાગ સાંભળશો. 2:00 ત્રિવેણી કાર્યક્રમ. 2:35 ગુજરાતી ગીતો. 3:00 મન ચાહે ગીત. 3:30 નાટ્ય તરંગ. 4:00 પિટારા બોમ્બે ટોકીસ. અમારી સાંજની સભામાં 5:00 આપ સાંભળશો સરગમ કાર્યક્રમ. 5:30 સુરીલી સાંજ કાર્યક્રમમાં ગુજરાતી ગીતો માણશો. 6:00 સુરીલા સફર. 7:00 વિશેષ જયમાલા.

શ્રોતા મિત્રો, આજે રાત્રે 8 વાગે આપ સાંભળશો હવા મહેલ કાર્યક્રમ. 8:15 ચિત્રલોક કાર્યક્રમ આપ માણશું, પણ તે પહેલાં આપ સાંભળશો ઝરોખા અંતર્ગત આજે સાંજે ત્યાર પછી પ્રસારિત થનારા અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. રાત્રે 9 વાગે આપ સાંભળશો આપકે લીએ કાર્યક્રમ. 9:30 ફિલ્મ સંગીત. રાત્રે 10 વાગે આપ સાંભળશો છાયા ગીત કાર્યક્રમ. અને 10:30 ઢલતી જાય રાત કાર્યક્રમ.

અમદાવાદ કેન્દ્ર, અને બરાબર 8:35 આપ સાંભળશો ચિત્રલોક કાર્યક્રમ અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફાલ્ટા વિધાનસભા બેઠકની સમગ્ર મતદાન પ્રક્રિયા રદ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર આર બાલાસુબ્રમણ્યમ અને ડોક્ટર જોરમ અનિયાને નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્યો તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરને આતંકવાદને નાબૂદ કરવાના મોદી સરકારના દ્રઢ સંકલ્પનું પ્રતીક ગણાવ્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર જમૈકા, સુરિનામ અને ત્રિનિદાદ અને ટોબિગોની સત્તાવાર મુલાકાતે જમૈકાના કિંગસ્ટન પહોંચ્યા. પશ્ચિમ બંગાળ, કેરલમ, તમિલનાડુ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓની મતગણતરી આવતીકાલે સવારે 8 વાગ્યાથી હાથ ધરાશે. ક્યુબાએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લશ્કરી ધમકીઓની કડક નિંદા કરી. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નકલી દવાઓ અને એનાલોગ પનીરનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ પર દરોડા પાડી શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો. દેશની સાથે સાથે રાજ્યના 31 શહેરોમાં 79,000થી વધુ વિદ્યાર્થીઓ આજે નીટની પરીક્ષા આપશે. રાજકોટના આજી ડેમમાં 4 ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, 1ની શોધખોળ. મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવતા ડાંગ જિલ્લા વન વિભાગ સતર્ક. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12ની તમામ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે. રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી 3 દિવસ સુધી લોકોને રાહત મળશે. અરુણાચલ પ્રદેશ સહિત પૂર્વોત્તરના રાજ્યો, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરમાં વાવાઝોડા અને કરા પડવાની શક્યતા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે, જ્યારે બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમના આરંભે સાંભળીએ આશા ભોસલેના કંઠે અવિનાશ વ્યાસની આ રચના.

0: ખુશાલીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશાલ.
2: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: ખુશાલીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ સુષ્મા શ્રેષ્ઠના કંઠે સુરેશ દલાલની આ રચના.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે આશા ભોસલેના કંઠે અવિનાશ વ્યાસની રચના સાંભળી અને કાર્યક્રમમાં હવે સાંભળી કૌમુદી મુનશીના કંઠે નીનુ મજુમદારની આ રચના.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપે કૌમુદી મુનશીના કંઠે નીનુ મજુમદારની રચના સાંભળી. આ સાથે જ ગુજરાતી ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમના આરંભે સાંભળીએ ધૂમ 3 ફિલ્મનું ગીત. કલાકાર છે અદિતિ સિંઘ શર્મા.
1: You know that thing must be 100 years old.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે દિલ તો પાગલ હૈ ફિલ્મનું ગીત સાંભળ્યું, આશા ભોસલે અને સાથીઓના સ્વરમાં. કાર્યક્રમમાં હવે સાંભળીએ રંગ દે બસંતી ફિલ્મનું ગીત નરેશ અય્યર અને મહંમદ અસલમના સ્વરમાં.

0: ચીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM અને આપ સાંભળી રહ્યા છો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ ઓમ શાંતિ ઓમ ફિલ્મનું ગીત શ્રેયા ઘોષાલ અને અભિજીતના યુગલ સ્વરમાં.

0: ખુશાલીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશાલ.
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ કલ હો ના હો ફિલ્મનું ગીત. વસુંધરા દાસ, કે શાન અને લોય મેન્ડોન્સાના સ્વરમાં.

0: એકદમ.
1: શ્રોતા મિત્રો, આ સાથે જ ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર 21 મેના રોજ ફરીથી મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, અસમ અને પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની આવતીકાલે મતગણતરી. ભારત આવી રહેલા માર્શલ આઇલેન્ડ્સ ધ્વજવાળા એલપીજી ટેન્કર એમટી સર્વશક્તિ હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર જમૈકા, સુરીનામ, ત્રિનિદાદ અને ટોબેગોની સત્તાવાર મુલાકાતે. દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં લાગેલી આગમાં 9 લોકોના મોત. દિલ્હીના ઉપરાજ્યપાલ તરણજીતસિંહ સંધુએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે ગરમીને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રના કામદારોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી વિરામ આપવો જોઈએ. આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે શાંતિપૂર્ણ ભવિષ્યનું નિર્માણ. બ્રાઝિલમાં ઉત્તર પૂર્વીય ભાગમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 6 લોકોના મોત અને હજારો લોકો બેઘર. માલીમાં સુરક્ષાદળો દ્વારા કરાયેલા અલક્ષિત હવાઈ હુમલામાં 200થી વધુ હુમલાખોરોને ઠાર કરાયા. ભારત કંબોડિયા દ્વિપક્ષીય લશ્કરી કવાયતની બીજી આવૃત્તિ માટે ભારતીય સેનાની એક ટુકડી કંબોડિયા જવા રવાના થઈ. યુપીના સિદ્ધાર્થનગરમાં પાણીની ટાંકી

પર ફસાયેલા બાળકોનું ભારતીય વાયુસેનાએ રેસ્ક્યુ કર્યું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની તમામ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી 3 દિવસ સુધી લોકોને રાહત. હવામાન વિભાગે આજથી 3 દિવસ સુધી હવામાનમાં 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરમાં વાવાઝોડા અને કરા પડવાની શક્યતા. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે, જ્યારે બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

નમસ્કાર શ્રોતા મિત્રો, 96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે કાર્યક્રમ દિલ સે. દિલ સે કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હું રૂપલ હાર્દિક અભિવાદન કરું છું. દિલ સે કાર્યક્રમમાં અમે આપને સંભળાવીએ છીએ થીમ પર આધારિત ગીતો. આજે વિશ્વ પત્રકારિતા સ્વતંત્રતા દિવસ છે, સાથે વિશ્વ હાસ્ય દિવસ પણ છે. તો આજની થીમ આપણે આજ રાખીશું, હાસ્ય અને પત્રકારિતા સ્વતંત્રતા દિવસ. આપ સર્વે શ્રોતા મિત્રોને આ દિવસોની ખૂબ ખૂબ મંગલ કામનાઓ પાઠવીએ છીએ. અને આ દિવસ, વિશ્વ હાસ્ય દિવસ, દર વર્ષના મે મહિનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. શ્રોતા મિત્રો, હાસ્ય જીવનનું સૌથી ઉમદા એક તત્વ છે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતાં અગર તમે હાસ્ય નથી છોડતા, હસવાનું નથી છોડતા, ખુશી જે તમને હંમેશા ગમે ત્યાંથી મેળવી લેવાનું એ તમને આવડે છે, તો દુઃખ હંમેશા તમારાથી દૂર રહે છે. અને કહેવાય છે ને કે ચિંતા એ ચિત્તા સમાન છે. માણસ જેટલું પણ ટેન્શનમાં કે ચિંતામાં રહેશે એ ચિત્તા સુધી પહોંચશે. ઇન ધ સેન્સ, એનો મતલબ છે કે તેની હાલત એવી થશે કે છેવટે મૃત્યુને પામશે. તો હવે જે દુઃખ આવ્યા છે એ આવ્યા છે, એ જતા રહેવાના છે. ક્યારેય કશું જ ટકતું નથી. હંમેશા સુખ આવ્યું છે એ પણ જવાનું છે, દુઃખ આવ્યું એ પણ જવાનું છે. તો ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ કે આજે જે છે એ બધું જ પરિવર્તનશીલ છે, કશું જ સ્થાયી નથી. એટલે હંમેશા હસતા રહેવું જોઈએ, ગમે તેટલી તકલીફો આવે પોતાની જાતને બેલેન્સ કરીને હંમેશા હસીને એ વસ્તુને ટાળવાનું અગર વ્યક્તિને આવડી જાય તો જીવન ધન્ય થઈ જાય છે. તો આજના ફરી એક વખત આપને હાસ્ય દિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ અને પત્રકારિતા સ્વતંત્રતા દિવસની પણ ખૂબ ખૂબ મંગલ કામનાઓ પાઠવીએ છીએ. સાંભળીશું લૂંટમાર ફિલ્મનો કિશોર કુમાર, વર્ષા ભોસલે અને શિવાંગી કોલ્હાપુરેના સ્વરમાં ગવાયેલ આ ગીત, રાજેશ રોશનનું સંગીત અને શબ્દરચના અમિત ખન્નાની.

શ્રોતા મિત્રો, હાસ્ય એ જીવનનું સૌથી સસ્તું અને શ્રેષ્ઠ ઔષધ છે. હાસ્ય એક એવી શક્તિ છે જે દુઃખને પણ પળમાં દૂર કરી દે છે. જે જીવનમાં હસવું જાણે છે તે જ સાચું જીવવું જાણે છે. હાસ્ય આપણને તણાવમાંથી મુક્ત કરે છે અને દરેક પળને ખુશનુમા બનાવી દે છે. હાસ્ય એ એવું ટોનિક છે જે દિલને હળવું બનાવી દે છે. હસવું એ ખર્ચાળ વસ્તુ નથી, પણ તેનું મૂલ્ય એ અમૂલ્ય છે. જીવનમાં મુશ્કેલીઓ તો આવશે, પણ હાસ્ય હોય તો રસ્તો સહેલો બની જાય છે. અને કહેવાય છે ને કે દિવસમાં એક એપલ ખાઓ તો ડૉક્ટરથી દૂર રહેશો, પણ હું એમ કહું છું કે દિવસમાં એકવાર દિલથી હસશો તો ડૉક્ટરથી દૂર રહેશો.

શ્રોતા મિત્રો, આજે વિશ્વ હાસ્ય દિવસ અને સાથે વિશ્વ પત્રકારિતા સ્વતંત્રતા દિવસ છે. વિશ્વ પત્રકારિતા સ્વતંત્રતા દિવસ, હા, પત્રકારિતા એ સ્વતંત્ર હોય છે. એનો મતલબ એ છે, પત્રકારિતા એ સત્યને દુનિયા સુધી પહોંચાડે છે. કલમની તાકાત તલવારથી પણ વધુ હોય છે. પત્રકારિતા એ માત્ર સમાચાર નથી, પણ સમાજનો અરીસો છે, જ્યાં સત્યને અવાજ મળે છે, જ્યાં નિર્ભયતા સાથે સવાલ પૂછાય છે, અને જ્યાં જનતાની વાત દુનિયા સુધી પહોંચે છે, એ પત્રકારિતા. શ્રોતા મિત્રો, સત્યની શોધમાં જે નીકળે છે તે જ પત્રકાર કહેવાય છે. નિર્ભય બનીને જે લખે હકીકત, તે જ સમાજને દિશા બતાવે છે. સત્ય હંમેશા જીતી જાય છે અને પત્રકારિતા એ તેનું સૌથી મોટું સાધન છે. તો પત્રકાર જ એક નિર્ભય વ્યક્તિ હોય છે, જે બધા જ પ્રકારની સમસ્યાઓને નિર્ભીક થઈને રજૂ કરી શકે છે, જેમાં બધી જ પ્રકારની વસ્તુઓ આવી જાય છે, જે માનવ અધિકારને પોષતી હોય.

શ્રોતા મિત્રો, પત્રકારિતા આપણને સત્યનો સામનો કરાવે છે અને હાસ્ય એ સત્યને સ્વીકારવાનું સરળ બનાવે છે. એક તરફ પત્રકારિતા સમાજને જાગૃત રાખે છે અને બીજી તરફ હાસ્ય જીવનને હળવું અને આનંદમય બનાવે છે. સત્ય લખે પત્રકાર અને સ્મિત આપે હાસ્ય, બંને મળીને બનાવે જીવનને ખાસ. તો આજના કાર્યક્રમમાં ગંભીરતા અને મજાક બંનેનો સુંદર સમન્વય આપે જોયો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપે શાંતિથી કાર્યક્રમ સાંભળ્યો. જીવનમાં સત્યને જાણતા રહો અને હસતા પણ રહો, કારણ કે બંને સાથે હોય તો જીવન ખરેખર સુંદર બની જાય.

96.7 એફએમ પર આજે આકાશવાણી વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, આજે વિશ્વ હાસ્ય દિવસ સાથે વિશ્વ પત્રકારિતા

સ્વતંત્રતા દિવસ. અને આપને જણાવી દઈએ કે આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેત્રી નરગિસજીનું આજે નિર્વાણ દિવસ છે, તો તેમને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અને આજના કાર્યક્રમ શરૂઆત કરીશું તરન્નુમ. તરન્નુમ કાર્યક્રમમાં આપને સંભળાવીશું નરગિસ દત્તજીના ફિલ્મના ગીતો. શ્રોતા મિત્રો, નરગિસ દત્તજી, જેમનો જન્મ 1 જૂન 1929માં થયો હતો, તેમણે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં પ્રવેશ કર્યો અને પછી 1940-60ના દાયકામાં ભારતીય સિનેમાની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં સ્થાન મેળવ્યું. નરગિસજીએ અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો છે અને તેમાં મધર ઇન્ડિયા તેમની સૌથી પ્રખ્યાત ફિલ્મ છે, જેમાં તેમણે રાધાનું પાત્ર ભજવ્યું હતું. પછી બરસાત, આવારા, શ્રી 420, ખાસ કરીને મધર ઇન્ડિયા ફિલ્મ માટે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. અને અભિનેતા સુનિલ દત્તજી સાથે તેમણે લગ્ન કર્યા હતા. સાથે એમના પુત્ર સંજય દત્તને પણ આપણે જાણીએ છીએ, તેઓ ખૂબ જાણીતા ફિલ્મ અભિનેતા છે. નરગિસજીને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે. તેઓ ભારતની પ્રથમ અભિનેત્રી હતા જેમને રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેવા ભારતના પ્રથમ અભિનેત્રી મહિલા હતા તેઓ. તેઓ સમાજ સેવામાં પણ સક્રિય હતા અને એક અભિનેત્રી જ નહોતા પણ ભારતીય સિનેમાની એક જીવંત વારસો હતા. તેમના અભિનય અને વ્યક્તિત્વને આજે પણ લોકો યાદ કરે છે.

0: શ્રોતા મિત્રો, સિનેમા એ માત્ર મનોરંજન નથી હોતું, એ એક જે તે સમયની વાર્તા કહે છે. અને આપણે જેમની વાત કરી રહ્યા છીએ એ એવા અભિનેત્રી વિશે જે માત્ર એમણે અભિનય જ નથી કર્યો પણ પાત્રોને જીવ્યા છે. જી હા, નરગિસજીની વાત આપણે કરીએ છીએ. 1 જૂન 1929માં એમનો જન્મ થયો. એમનું નામ, સાચું નામ હતું ફાતિમા રશીદ, અને તેમની મમ્મી જદ્દનબાઈ એ પણ જાણીતા ગાયિકા અને અભિનેત્રી હતા. નરગિસજીએ બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ શરૂ કર્યું અને તે જ સમયે તેમના અંદર એક ખાસ ચમક દેખાતી હતી. તેમની બધી જ ફિલ્મો એ ખૂબ જ સુપર હિટ રહી છે. એમાં આપણે વાત કરીએ સુપરહિટ ફિલ્મની, તો રાજ કપૂર જોડે તેઓની જોડી ખૂબ લોકપ્રિય બની હતી. એમનો અભિનય એટલો સ્વાભાવિક હતો કે દર્શકો પાત્ર જોઈને જોડાઈ જ જતા હતા. હવે વાત કરીએ એમની સૌથી મહાન ફિલ્મ મધર ઇન્ડિયાની. આ ફિલ્મમાં તેમણે રાધાનું પાત્ર ભજવ્યું અને એક મજબૂત સંઘર્ષશીલ ભારતીય માતા તરીકેનું. આ ફિલ્મ માત્ર ભારતની જ નહીં પણ આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ હતી. તેને ઓસ્કાર માટે પણ નામાંકિત કરવામાં આવી હતી આ ફિલ્મને. આ પાત્ર દ્વારા નરગિસજીએ સાબિત કર્યું કે અભિનય માત્ર દેખાડો નહીં પણ એક ભાવનાત્મક અનુભવ છે. નરગિસજીએ ખૂબ જ પ્રેરક પાત્ર તેમાં ભજવ્યું હતું.
1: ચાંદ કે પીછે ભાગ રહા હું મગર અબ તક.

શ્રોતા મિત્રો, નરગીસજી માત્ર એક નામ નથી પણ ભારતીય સિનેમાનો એક અધ્યાય છે. તેમણે બતાવ્યું કે સાચો કલાકાર તે જ જે પાત્રમાં આત્મા ભરી દે. તેમના અભિનયમાં હતી સચ્ચાઈ, તેમના વ્યક્તિત્વમાં હતી નમ્રતા, અને તેથી જ તેઓ આજે પણ અમર છે.

શ્રોતા મિત્રો, કેટલાક કલાકારો માત્ર ફિલ્મોમાં દેખાય છે, પણ કેટલાક કલાકારો ઇતિહાસ બની જાય છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવી કલાકારની જેમણે માત્ર પાત્ર ભજવ્યા નહીં પણ સમાજને પ્રેરણા આપી છે, ને તે છે નરગિસ દત્તજી. જ્યારે આપણે ભારતીય સિનેમાની વાત કરીએ ને ત્યારે નરગિસજીનું નામ સ્વાભાવિક રીતે યાદ આવે છે. 1940-50નો સમય એવો હતો જ્યારે ફિલ્મો બ્લેક એન્ડ વ્હાઈટ હતી, પણ લાગણીઓ ખૂબ રંગીન હતી. એ સમય અભિનેત્રીઓ માટે માર્ગ સરળ નહોતો, પરંતુ નરગિસજીએ પોતાની પ્રતિભાથી આ બધા અવરોધો પાર કર્યા. નરગિસજી અને રાજ કપૂરજીની જોડીએ ભારતીય સિનેમામાં ઇતિહાસ રચ્યો. આવારા 400 શ્રી 420, અને તેમની કેમિસ્ટ્રી એટલી મજબૂત હતી કે દર્શકોને તે સાચી લાગતી હતી.

શ્રોતા મિત્રો, નરગિસ દત્તજી દ્વારા અભિનીત પ્રસિદ્ધ હિન્દી મનોવૈજ્ઞાનિક ફિલ્મ રાત ઓર દિન, આ ફિલ્મ વર્ષ 1967 રિલીઝ થઈ હતી અને સત્યેન બોઝ દ્વારા આને નિર્દેશિત કરવામાં આવી હતી. પ્રદીપ કુમાર અને ફિરોઝ ખાનની મુખ્ય ભૂમિકાઓ નરગિસજી સાથે હતી, જેમાં નરગિસજીનો સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ આ ફિલ્મ માટે મળ્યો હતો.

શ્રોતા મિત્રો, આપને જણાવી દઈએ કે ફિલ્મ મધર ઇન્ડિયા, જેમાં શૂટિંગ દરમિયાન આગ લાગી હતી અને તેમાં સાચે જ નરગિસજી તેમાં અટવાઈ ગયા હતા અને બધા લોકો હાથ જોડીને ઊભા રહી ગયા હતા, ત્યારે સુનિલ દત્તજી, જે તેમના પુત્રના પાત્રમાં હતા એ ફિલ્મમાં, તેમણે એમનો જીવ બચાવ્યો હતો અને એ પછી નરગિસજીએ સુનિલ દત્તજી જોડે લગ્ન કર્યા હતા. તો આ હકીકત છે. અને એ પછી નરગિસજી નરગિસ દત્તજી કહેવાયા. તો રાત ઓર દિન આ ફિલ્મનું ગીત સાંભળીશું.

શ્રોતા મિત્રો, નરગીસજીનું નિધન 1981માં, તેમનું મૃત્યુ પેનક્રિયાઝ કેન્સરથી થયું હતું અને એમના પુત્ર સંજય દત્તે હિન્દી ફિલ્મમાં રોકી ફિલ્મથી એમણે પદાર્પણ કર્યું. એના માત્ર 3 દિવસ પહેલાં જ તેઓ 1982માં આ દુનિયા, ફાની દુનિયાને છોડીને ચાલ્યા ગયા. તેમના પતિ સુનિલ દત્તજી એમની સ્મૃતિમાં નરગીસ દત્ત મેમોરિયલ કેન્સર ફાઉન્ડેશનની સ્થાપના કરી વાર્ષિક ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રીય એકતા પર સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર તેમના સન્માનમાં નરગીસ દત્ત પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. 2011માં તેમને સર્વકાલીન મહાનતમ ભારતીય અભિનેત્રીના રૂપમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. તો આવા નરગીસ દત્તજી, તેમનો અભિનય હંમેશા આપણા મગજમાં, આપણી ફિલ્મોમાં, આપણા જીવનમાં જીવંત રહેશે. કારણ કે કલાકાર ક્યારે મરતા નથી, હંમેશા જીવંત રહે છે. અને એક સ્ત્રી જે શું શું નથી કરી શકતી તેનું તાદૃશ ઉદાહરણ નરગીસ દત્તજીએ આપણને બતાવ્યું છે. તો એમને ફરી એક વખત આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.

આ હતો કાર્યક્રમ તરન્નુમ, જેમાં આપને આજે સંભળાવવામાં આવ્યા નરગિસ દત્તજીના ફિલ્મના ગીતો. આજે નરગિસ દત્તજીનો નિર્વાણ દિવસ છે, તેમને ફરી એક વખત શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ત્યાં હવે રૂપલને રજા આપશો. નમસ્કાર.

96.7 એફએમ પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 12 વાગે સાંભળશો ગુજરાતીમાં.

0: समाचार।
1: દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આજે આગની ઘટનામાં 9 લોકોના મોત થયા. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ઉપરાજ્યપાલ તરણજીતસિંહ સંધુએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓની ગણતરી માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સુરક્ષા અને દેખરેખની વ્યવસ્થા સઘન રીતે ગોઠવવામાં આવી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓપેક પ્લસ એટલે કે પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોનું સંગઠન જૂનમાં તેલ ઉત્પાદન વધારવા માટે સંમત થયા. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે ભારતને સ્વચ્છ ઉર્જા યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચ્યું છે, જેમાં 45 લાખ ઘરો હવે સૌર ઉર્જાથી ચાલે છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ આજે શ્રીકાકુલમ જિલ્લાના સોમપેટા મંડળના મુલાપાલેમ ગામમાં ઉદય એક્વા ઉદ્યોગની મુલાકાત લીધી. ત્યાં રાષ્ટ્રીય મત્સ્ય ઉદ્યોગ વિકાસ બોર્ડ હેઠળ પ્રોજેક્ટ્સ અમલમાં મુકાય છે. ઉર્જા સચિવ સંતોષકુમાર સારંગીએ દિલ્હીમાં રન ફોર ધી સન મેરેથોનને લીલી ઝંડી આપી. આયાતી ઉર્જા પર દેશની ભારે નિર્ભરતાને કારણે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ વિશ્વના સૌથી ખરાબ પ્રદર્શન કરનારા દેશોમાંના એક તરીકે ઉભરી આવ્યું. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાગાઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનની નિંદા કરી છે, જેમાં તેમણે ઈરાની જહાજો પર ચાંચિયાગીરીનો આરોપ લગાવ્યો. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર 21 મેના રોજ ફરીથી મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, અસમ અને પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની આવતીકાલે મતગણતરી. ભારત આવી રહેલા માર્શલ આઇલેન્ડ ધ્વજવાળા એલપીજી ટેન્કર એમટી સર્વશક્તિ હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે ગરમીને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રના કામદારોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી વિરામ આપવો જોઈએ. આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે શાંતિપૂર્ણ ભવિષ્યનું નિર્માણ. બ્રાઝિલમાં ઉત્તર પૂર્વીય ભાગમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 6 લોકોના મોત અને હજારો લોકો બેઘર. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: हमारा प्रसारण आप सुन रहे हैं देश की सुरीली धड़कन विविध भारती से। थोड़ी ही देर में हाजिर होते हैं लेकर यादों की महफिल।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
0: श्रोताओ नमस्कार। देश की सुरीली धड़कन विविध भारती पर हाजिर हैं हम लेकर कार्यक्रम यादों की महफिल।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: तो चलिए इस संदेश के बाद अगले गाने की ओर बढ़ते हैं. शंकर जयकिशन का संगीत है, हसरत जयपुरी की रचना, लता मंगेशकर की आवाज.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમંત ગિની સોનારા વાંચે છે. જ્ઞાન સંગ્રહને વધુ વ્યાપક બનાવવાના હેતુથી વિશ્વ પુસ્તક દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય દ્વારા આજે જ્ઞાન સંચય મહોત્સવ 2026 યોજાયો છે. આ એક દિવસીય વિશેષ અભિયાન દ્વારા જાહેર જનતા, સંસ્થાઓ અને વાચકોને પુસ્તક દાન દ્વારા જ્ઞાનના વહેંચાણમાં સહભાગી કરવાનો મુખ્ય આશય છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વાંચન સંસ્કૃતિને મજબૂત બનાવવાનો અને જ્ઞાનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે, તેમ ગુજરાત વિદ્યાપીઠના નાયબ ગ્રંથપાલ રંજન મકવાણાએ કહ્યું હતું.
1: કોના બિન ઉપયોગી ઉપયોગી ઉના નવા પુસ્તકો હોય એ અમારા ગ્રંથાલયમાં આપી જાઓ, અમે એનો જ્ઞાન દીવો પ્રગટાવીએ છીએ. ત્યાંનો સમય ટેકનોલોજીનો સમય છે અને લોકો પુસ્તક તરફથી વિમુખ થતા જાય, પણ ખરેખર તો પુસ્તક વાંચવાની જે મજા આવે છે એ મોબાઈલ કે લેપટોપમાં મજા નથી આવતી.

0: જ્ઞાન સંચય મહોત્સવમાં પુસ્તકો અર્પણ કરનારા મણિભાઈ પટેલે કહ્યું હતું કે આજની નવી પેઢી જ્ઞાનવર્ધનક પુસ્તકો વધુ ને વધુ વાંચે તે સમયની માંગ છે.
1: આ પુસ્તકો મારી હયાતી બાદ ગમે તે વિડફી ના જાય અને યોગ્ય જગ્યાએ યોગ્ય માણસને મળે કે જેવી રીતે મેં સંશોધન માટે મહેનત કરી એવી એને મળી જાય અને રસ્તો મળી જાય એટલા માટે આ લાઇબ્રેરી મને સારામાં સારી લાગી. અને 2 વર્ષથી મારા અંદર હતું કે આ પુસ્તક કોને આપવો કે જો વિડફી ના જાય, બીજા માણસોને પાછલાવાળાને કામમાં આવે અને એનાથી એને જ્ઞાન માર્ગમાં આગળ રસ્તો ચડે.
0: જ્ઞાનની વહેંચણી અને સંસ્કારના સંવર્ધન તરફ આ નૂતન પહેલ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સ્નાતક તબીબી શિક્ષણમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નેટનું આજે રાજ્ય સહિત દેશભરમાં આયોજન કરાયું છે. 5 વાગ્યા સુધી રાજ્યના 31 શહેરોના 211 કેન્દ્રોમાં આ પરીક્ષા ચાલશે. કુલ 720 ગુણના પેપરમાં 360 ગુણનું જીવવિજ્ઞાન અને 180 ગુણના ભૌતિકશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાનના પેપર લેવાશે. રાજ્યના 80,000 જેટલા વિદ્યાર્થી આ પરીક્ષા આપી રહ્યા છે. વલસાડ જિલ્લાના 10 કેન્દ્રો પર કુલ 3,252 વિદ્યાર્થીઓ અને જૂનાગઢ જિલ્લામાં 2,107 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે 3 થી 6 વાગ્યા દરમિયાન 6 જિલ્લામાં શિક્ષક અભિરૂચિ કસોટી યોજાશે. 1,058 પરીક્ષા કેન્દ્રો પર કુલ 210,580 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરેક જિલ્લા અને રાજ્યકક્ષાએ નિરીક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા આજે મદદનીશ ઇજનેરની પરીક્ષાનું આયોજન કરાયું. 1 વાગે પૂર્ણ થયેલી આ પરીક્ષામાં 18,000થી વધુ ઉમેદવારો હાજર રહ્યા. રાજ્યના 60થી વધુ કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 5 મેના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ વહીવટીતંત્ર દ્વારા આયોજિત ઔદ્યોગિક પ્રદર્શન અને બુકફેરમાં ઉપસ્થિત રહેશે. અમારા દમણના પ્રતિનિધિ પ્રદીપ ભાવસારના જણાવ્યા મુજબ આ પ્રદર્શનનું ઉદઘાટન 6 વાગે થશે. કાર્યક્રમમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ ઉપસ્થિત રહેશે. પ્રદર્શનમાં સ્ટોલ લગાવવા ઇચ્છુક ઉદ્યોગોને 5 મેની સવાર સુધીમાં સ્થળ પર સેટઅપ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઔદ્યોગિક એક્સ્પોમાં 80થી વધુ સ્ટોલ રહેશે, તેમજ બુકફેર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વહીવટીતંત્ર દ્વારા સ્ટોલ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. કચ્છના દરિયાકાંઠેથી આજે ડ્રોનનો એક ભાગ મળી આવ્યો છે. પશ્ચિમ કચ્છના સિંધોડી ગામ પાસેથી આ ડ્રોનના પાંખિયાનો અંદાજે 10 ફૂટ લાંબો અને 3 ફૂટ પહોળો ભાગ મળી આવતા સુરક્ષા એજન્સી સતર્ક બની છે. ત્યારે આ ભાગ વાયુસેનાને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ 7:30 રમાશે, જ્યારે બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે. આ મેચ 3:30 વાગે હૈદરાબાદમાં રમાશે. સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે તાપી જિલ્લા વન વિભાગ દ્વારા જંગલના વિસ્તારોમાં જ્યાં પાણીના સ્ત્રોત નહીવત હોય ત્યાં વોટર પોઈન્ટ બનાવવામાં આવે છે. જ્યારે પાણી તેમાં પૂરું થઈ જાય તો ફરીથી કુંડમાં પાણી રિચાર્જ કરવામાં આવી રહ્યા છે. વિભાગ દ્વારા જંગલોમાં જ્યાં પ્રાણીઓની અવરજવર વિશેષ હોય તેવા સ્પોટ પર ટ્રેકિંગ કેમેરા સાથે પાણીના કુંડ બનાવ્યા છે, જેથી હિંસક પ્રાણીઓની ગતિવિધિ પર નજર રાખી શકાય. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

96.7 એફએમ પર આજ છે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીત. આ કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હું રૂપલ હાર્દિક અભિવાદન કરું છું. આજના કાર્યક્રમમાં સૌ પ્રથમ આપને સંભળાવીએ લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ આ રચના. દિલીપ ધોળકિયાનું સંગીત અને શબ્દરચના છે હરીન્દ્ર

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: શાલિની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: હર રોજ રાત 9:30 પર સુનિયે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: ગુજરાતી સુગમ સંગીતમાં હવે આપને સંભળાવીએ લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ હરીન્દ્ર દવેનિયા રચના, દિલીપ ઢોળકિયાનું સંગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: ખુશાલીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: હર રોજ રાત 9:30 પર સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ ફરી એક વખત દિલીપ ધોળકિયાની સંગીત રચના અને ગીત રચના હરીન્દ્ર વ્યાસ હરીન્દ્ર દવેની.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: તાલીમી ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: નઈની ભાર. નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશાલ.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ વેણીભાઈ પુરોહિતની આ શબ્દરચના. લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ આ રચનાને સંગીત પીરસ્યું છે પુરુષોત્તમ ઉપાધ્યાયે.

0: સાથે આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરવાની રૂપલને રજા આપશો. નમસ્કાર.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: ये आकाशवाणी का प्रसारण है विविध भारती।
1: जी हाँ दोस्तों, देशनी सुरीली धड़कन સાથે આપનું મન પણ થશે સુરીલું, સાંજ બનશે વધુ શાનદાર અને સમય બનશે વધુ જાનદાર। 96.7 FM વિવિધ ભારતી કાર્યક્રમ સરગમમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે। જી હા મિત્રો, હું છું તમારો રેડિયો દોસ્ત અને હોસ્ટ પ્રજ્ઞેશ વ્યાસ। ગુડ ઇવનિંગ, નમસ્કાર દોસ્તો। જેના કંઠનો સ્પર્શ પામીને ગીતકારોના ગીતો અને શાયરોની શાયરી જીવંત થઈ ઉઠતી, તેવા સુરીલા ગીતો જેમના નામે અમર છે તે છે મશહૂર પાર્શ્વગાયિકા આશા ભોંસલેનો કંઠ, સરગમની સાંજ આશાજીને નામ।

સરગમ કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ ફિલ્મ હતી દિલ તો પાગલ હૈ. સ્વર આશા ભોંસલે અને સાથીદારોનો, સંગીતકાર ઉત્તમસિંહ, ગીતકાર આનંદ બક્ષી. લાખો કરોડો ચાહકોમાં હંમેશા લોકપ્રિય રહેનાર આશા ભોંસલે આજે ભલે આપણી વચ્ચે નથી, પણ તેમના અવાજના જાદુથી યુવાન હૃદય થનગનાટ અનુભવે છે. સમય અને કથાવસ્તુની નજાકત પારખીને આગવા અંદાજ સાથેની પ્રસ્તુતિ માટે આશા ભોંસલે હંમેશા લોકપ્રિય રહ્યા.

અમીષા પટેલ અને ઋત્વિક રોશનની જોડીની સુપરહિટ ડેબ્યુ ફિલ્મ હતી કહોના પ્યાર હૈ. સ્વર હતો આશા ભોંસલે અને સાથીદારોનો, ગીતકાર સાવન કુમાર, સંગીતકાર રાજેશ રોશન. ડાન્સ ગીતો હોય, કેબરે, ગઝલથી માંડીને શાસ્ત્રીય ગીતોમાં આશાજીના કંઠે કમાલ કરી છે. કાજલ ફિલ્મની ભક્તિરચના હોય કે પછી ઉમરાવ જાનનો મુજરો હોય, હલક અને શબ્દોમાં જાન ભરી દેવાની ખૂબીથી આશા ભોંસલેનો ઇતિહાસ હંમેશા થનગનતો રહ્યો છે. સરગમમાં આપ માણી રહ્યા છો આશાજીના થનગનતા ગીતો. તાલ ફિલ્મનું ગીત આપના રેડિયો સેટ પર. સંગીતકાર યાર રહેમાન, ગીતકાર આનંદ બક્ષી,

ગત 12મી એપ્રિલે 92 વર્ષની ઉંમરે આશા ભોંસલેએ આપણી વચ્ચેથી વિદાય લીધી. જાણે સુરોની સાધનાનું અલ્પ વિરામ થયું. અનેક સંગીતકારો, અનેક ભાષા, અનેક ગીતો, અનેક ભાવના, અનેક સંવેદના અને અનેક અંદાજે જાણે સંગીતની પરિભાષાને ચરમસીમાએ પહોંચાડી આશાજી પોતાના નામની જેમ હંમેશને માટે અમર થઈ ગયા.

અભિજીત સાથે આશા ભોંસલેનો સ્વર ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે. સંગીતકાર જતીન લલિત, ગીતકાર આનંદ બક્ષી.

મિત્રો, જ્યાં સુધી સંગીત છે ત્યાં સુધી આશા ભોંસલેનો કંઠ લોકોને આનંદથી તરબતર કરતો રહેશે. આપ સાંભળતા રહો વિવિધ ભારતી 96.7 FM, અને હવે પ્રસ્તુત છે સરગમ કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ.

આશા ભોંસલે અને સાથીદારોનો સ્વર, સંગીતકાર એઆર રહેમાન, ગીતના શબ્દ લખ્યા હતા તેજપાલ કોહરે. વિવિધ ભારતી 96.7 FM પર હવે પછીનો કાર્યક્રમ છે સુરીલી સાંજ, જેમાં ગુજરાતી ગીતોનું ગુંજન અમારા ચાહકો માટે. તો હવે સરગમ કાર્યક્રમની સમાપ્તિ સાથે પ્રજ્ઞેશ વ્યાસને અનુમતિ આપશો. નમસ્તે.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી આપના રેડિયો સેટ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર. મિત્રો, સાંજના 5:33 થઈ છે, સમય છે કાર્યક્રમ સુરીલી સાંજનો, જે અંતર્ગત અમે આપને સંભળાવીશું ગુજરાતી ફિલ્મી ગીતો. દોસ્તો, આજે છે મે માસનો પહેલો રવિવાર. જી હા, વિશ્વ હાસ્ય દિવસ. તો આજે ગુજરાતી ગીતોના કાર્યક્રમ સુરીલી સાંજમાં સૌપ્રથમ હાસ્ય કલાકાર રમેશ મહેતાને યાદ કરીશું.

બાથીજી મહારાજ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સ્વર હતો મહેન્દ્ર કપૂર સાથે હર્ષિદા રાવળનો, ગીતકાર કાંતિ અશોક, સંગીતકાર મહેશ નરેશ. મિત્રો, હાસ્ય એ મનુષ્ય જાતને કુદરતનું મળેલું અણમોલ વરદાન છે. આનંદ, ખુશી અને ઉત્સાહની અભિવ્યક્તિનો પડઘો એટલે હાસ્ય. જે માણસ મોકળા મને હસી શકે છે તે જ જીવનને હળવાશથી માણી પણ શકે છે. રમેશ મહેતા, દિનેશ હિંગુ, પી ખરસાણી અને અસરાની જેવા કલાકારોએ ગુજરાતી ફિલ્મોમાં હાસ્યના મોજાને હંમેશા ઉછળતું, કૂદતું અને નાચતું રાખ્યું.

પર હતો કિશોર કુમારનો ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસ. આપના રેડિયો સેટ પર આપ સાંભળી રહ્યા છો સુરલી સાંજ કાર્યક્રમ વિવિધ ભારતી 96.7 મેગાહર્ટ્ઝ પર. સામાનું મન કરતા રહીએ, જરૂર પડે તો ઢળતા રહીએ, માન મહત્તા છેટા મૂકીને ઝરણા સમ ખડખડતા રહીએ, મુશ્કેલીઓને ખમતા રહીએ, જે ભાણામાં જમતા રહીએ, આવી એવી થશે ચાલતી હરેક પળને બસ માણતા રહીએ.

0: आवू पण एक શરતે આવું।
1: અરે બોલ ને બાપા બોલ ને, તારી બધી શરત મંજૂર છે, બોલ।
0: અરે ઢક્કણી માં પાણી લઈ ટુપકી મારે તો આમ બોલ તારી સાથે
2: તારી મોજડી મૂકીને।
3: પ્રસ્તુત ગીતમાં હાસ્ય કલાકાર રમેશ મહેતા અને રજની બાળાની અદાકારી હતી। ફિલ્મ હતી તમેરે ચંપોને અમે કેળ, કમલેશ અવસ્થી અને હર્ષિદા રાવણનો સ્વર, સંગીતકાર મહેશ નરેશ અને ગીતકાર હતા કાંતિ અશોક। કાર્યક્રમ સુરીલી સાંજમાં એક નાનકડો વિરામ અને ત્યારબાદ કાર્યક્રમના શેષ ગીતો।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની

0: इश्की तो।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
2: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી।
3: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 MHz પર। કાર્યક્રમ છે સુરીલી સાંજ। મિત્રો, કિશોર કુમારનો મસ્તી ભર્યો સ્વર, હાસ્ય કલાકાર અસરાનીની અદાકારી, થોડીક અમદાવાદની લટાર મારી લઈએ, અને તે પણ રિક્ષામાં।

0: કિશોર કુમારના સ્વરમાં મા બાપ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. ગીતકાર સંગીતકાર હતા અવિનાશ વ્યાસ. વિરાટ જગમાં ભમતા રહીએ, સૌના સંગે રમતા રહીએ, જ્યાં જ્યાં અંજળ ખૂટે ત્યાં મૌન ધરીને આથમતા રહીએ, પણ હંમેશા હસતા રહીએ. પ્રસ્તુત છે કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ.
1: જોડી કેવી લાગી, બોલ જો.
2: બોલું.

0: कायदे कायदे
1: આશા ભોંસલે અને જયંત દાસના સ્વરમાં કુળવધુ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સંગીતકાર હતા કલ્યાણજી આનંદજી. ગીતના શબ્દ લખ્યા હતા કાંતિ અશોકે. દોસ્તો, વિશ્વ હાસ્ય દિને આપ પણ હંમેશા ખુશ રહો, અને હા, એ ના ભૂલતા કે ખુશીઓ હંમેશા બીજાને આપવાથી જ બમણી તમને મળે છે. વિવિધ ભારતી પર હવે પછીનો કાર્યક્રમ સુરીલા સફર માણશો બસ થોડી જ વારમાં. તો હવે આપના રેડિયો દોસ્ત પ્રજ્ઞેશ વ્યાસને અનુમતિ આપશો. નમસ્કાર.
2: ये आकाशवाणी का प्रसारण है विविध भारती.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
4: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: આપના રેડિયો સેટ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની.

આંખો પણ એ જ અને કાજળ પણ એ જ, વળી પાંપણ ને દર્પણ પણ એ જ છે. પહેલાં તો ઠીકઠાક લાગ્યા અમે, એણે જોયા પછી જોને આ કેવું તેજ છે. સખી એના જોવામાં જાણે શું ભેજ છે. અલપઝલપ નજરે જોયું, જાણે શું નિરખે પહેરાયું આવરણ અભેદ છે. સખી એના જોવામાં જાણે શું ભેદ છે. કાર્યક્રમ સુરીલા સફરની આ પ્રથમ પ્રસ્તુતિ સિલસિલા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. લતા મંગેશકર, કિશોર કુમાર અને સાથીદારોનો સ્વર, સંગીતકાર શિવહરી, ગીતકાર હસન કમાલ. તારા શબ્દોને હું હૈયામાં ઘૂંટું ને બોલું તો પતંગિયા ઉડે, અવળા સવળા તે મારી આસપાસ લોક, એને વાલપના રંગોથી જાણે મેં રંગ્યા.

મનહર ઉદાસના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કુરબાની ફિલ્મનું ગીત. સંગીતકાર કલ્યાણજી આનંદજી, ગીતના શબ્દ લખ્યા ઇન્દિવરે. વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર. શાન ફિલ્મનું ગીત આપના રેડિયો સેટ પર. મોહમ્મદ રફી, કિશોર કુમાર, આશા ભોંસલે અને ઉષા મંગેશકરનો સ્વર, આર ડી બર્મનનું સંગીત, ગીતકાર આનંદ બક્ષી. શાન ફિલ્મનું ગીત.

0: વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર, એક કોમેડી ગીત વિશ્વ હાસ્ય દિન નિમિત્તે તમારા રેડિયો સેટ પર. પણ તે પહેલા એક કોમર્શિયલ બ્રેક.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
3: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

વીતેલા જમાનાની મશહૂર ફિલ્મ પડોસનનું ગીત આપે સાંભળ્યું. સ્વર હતો કિશોર કુમાર મન્નાડે અને મહેમૂદનો, સંગીતકાર આરડી બર્મન, ગીતના શબ્દ લખ્યા રાજેન્દર કૃષ્ણે. અપેક્ષાની રેખા પૂરી થાય બસ ત્યાં જ સહકારની હદ શરૂ થાય છે. વિવાદોને વાદો સરી જાય બસ ત્યાં જ સંચારની હદ શરૂ થાય છે. તમે જોજનો ચાલતા બસ રહો પણ ન મંઝિલ મળે, ન કારવા મળે, અચાનક મળે કોઈ અણસાર, બસ ત્યાંથી જ રફતારની હદ શરૂ થાય છે. સાંભળીએ કિશોર કુમારનો સ્વર, ગીતકાર અંજાન, સંગીતકાર રાજેશ રોશન, યારાના ફિલ્મનું ગીત.

સાંજના પથરાય છે ઓળા અને અહીં યાદ તારી, રંગના ઉતર્યા તહીં ટોળા અને અહીં યાદ તારી. તેજની લીલા સમેટી સૂર્ય જાણે સંતાયો ક્ષિતિજમાં, સાગરે આલોક પથરાયા અને અહીં યાદ તારી. બંધ બારી બારણાને લોક ડૂબે અંધ આંખે, જળહળ્યા એકાંતના દીવડા અને બસ અહીં યાદ તારી.

0: लता मंगेशकर नो स्वर, गीतकार अनजान, संगीतकार कल्याण जी आनंद जी, फिल्म हती मुकद्दर का सिकंदर। कार्यक्रमना आखरी पड़ाव पर पहुंचवानो समय नजीक आवी गयो छे। जी हाँ दोस्तों, समय छे सुरीलो। एक नानकड़ो विराम अने त्यार बाद आपनी मुलाकात विविध भारती पर।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
0: દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી, આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર। પળને ગૂંથી મનની હારે, મનને ગૂંથી પળની હારે, જાય રચાતી સ્મરણોની રંગીન રંગોળી, કોઈ આછેરા રંગ પ્રસારે, કોઈની જાકમ જોડ હો ભારે, કોઈકની જરાક છાંટ દે આખું મનને જબોળી,

સુરેશ વાડકર અને આશા ભોંસલેના સ્વરમાં ઈમાનદાર ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. ગીતના શબ્દ લખ્યા આનંદ બક્ષીએ, સંગીતકાર કલ્યાણજી આનંદજી.

કિશોર કુમાર અને સપના મુખર્જીનો સ્વર. જાંબાઝ ફિલ્મનું ગીત. સંગીતકાર કલ્યાણજી આનંદજી, ગીતકાર ઇન્દિવર.

આશા ભોંસલે અને મોહમ્મદ અઝીઝનો સ્વર, સંગીતકાર બપ્પી લહેરી, ગીતના શબ્દ લખ્યા છે ઇન્દિવરે, ફિલ્મ મુદ્દતનું ગીત.

જી હા દોસ્તો, પળ તો આ તારલા જેવી છે, ઝાલીએ ત્યાં તો સરકીને ચાલી જાય, સાબદું રાખી મન એને ઝાલી લેજે જરી. સુરીલા સફરની સમાપ્તિ સાથે પ્રજ્ઞેશને નમસ્કાર.

કાર્યક્રમ ચાલી રહી ગાઈઝ છોટે સે અંતરાલ કે બાદ આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી 96.7 મેગાહર્ટ્ઝ પર. બરાબર 7:10 મિનિટે સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતગણતરી થશે. રાજ્યના 31 શહેરમાં આજે નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષાનું આવતીકાલે પરિણામ. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતગણતરી થશે. આ ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધો મુકાબલો છે. 23 એપ્રિલે આ બેઠક પર 59.04% મતદાન થયું. ઉલ્લેખનીય છે કે આ બેઠક પર ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થતાં પેટાચૂંટણી યોજવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ ભાજપે મેયર અને પ્રમુખોની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે વલસાડ જિલ્લામાં નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયાનો આજે પ્રારંભ થયો. આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા ભાજપ પ્રમુખ ધવલ પટેલે જણાવ્યું કે આ સેન્સ પ્રક્રિયામાં ચૂંટાયેલા સભ્યો, પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો પાસેથી અભિપ્રાયો મેળવીને નામોની પેનલ તૈયાર કરી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરાશે.
1: વાપી મહાનગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, વલસાડ જિલ્લા પંચાયત અને સાથે સાથે જે અમારી બધી તાલુકા પંચાયત છે એની સેન્સની પ્રક્રિયાનો આરંભ આજે કરવામાં આવ્યો છે અને આવનાર દિવસમાં અમારા વાપી મહાનગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, વલસાડ જિલ્લા પંચાયત અને અમારી બધી તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની બોડી બેસે અને જે નરેન્દ્ર મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એ રીતે અમે વિકસિત વલસાડ લોકસભા કઈ રીતે બનાવીએ એની પર પૂરો પ્રયત્ન કરવાના છે.
0: દરમિયાન જૂનાગઢ જિલ્લા પંચાયતમાં નવા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. આ વખતે સામાન્ય વર્ગની મહિલાને પ્રમુખ પદ મળશે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે આજે સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી. રાજકોટ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ પ્રથમ 2.5 વર્ષ માટે અન્ય પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવ્યું છે. તાપી જિલ્લા પંચાયત વ્યારા નગરપાલિકાના પ્રમુખ માટે વ્યારાની પીપી સવાણી શાળા ખાતે પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ. સ્નાતક તબીબી શિક્ષણમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ આજે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ ગઈ. રાજ્યના 31 શહેરોના 211 કેન્દ્રો પર લેવાયેલી આ પરીક્ષામાં 79,000 જેટલા વિદ્યાર્થી હાજર રહ્યા. કુલ 720 ગુણના પેપરમાં 360 ગુણનું જીવવિજ્ઞાન અને 180 ગુણના ભૌતિકશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાનના પેપર લેવાયા. વલસાડ જિલ્લાના 10 કેન્દ્રો પર કુલ 3,252 અને જૂનાગઢ જિલ્લામાં 2,107 તો ગીર સોમનાથ જિલ્લામાં 1,229 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ 12ના તમામ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે. આ પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ દરમિયાન યોજાઈ હતી. વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાયલક્ષી અને ઉચ્ચતર બુનિયાદી પ્રવાહનું પરિણામ ઉપરાંત ગુજસેટ 2026 તથા સંસ્કૃત મધ્યમાં પરીક્ષાના પરિણામ પણ આવતીકાલે જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જોઈ શકશે. વોટ્સએપ દ્વારા પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર મોકલવાથી પરિણામ પ્રાપ્ત થઈ શકશે. રાજ્યપાલ

0: આચાર્ય દેવવ્રતે સુરતના ઓલપાડ તાલુકાના જીનોદ ગામે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજરી આપી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો પણ નિહાળ્યા હતા અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. પરિસંવાદમાં રાજ્યપાલે જણાવ્યું કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને રોગમુક્ત સમાજ માટે બેક ટુ નેચર એકમાત્ર ઉપાય છે. દેશી ગાયના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ ધરતીના જળસ્તર સુધારવા, પશુ પક્ષીઓને બચાવવા અને આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવાનો એકમાત્ર માર્ગ છે. સેક્સ્ડ સીમેન ટેકનોલોજીથી રાજ્યમાં 90% વધુ માદા બચ્ચાનો જન્મ થયો છે, જેને પગલે પશુપાલકોની આવકમાં પણ વધારો થયો છે. વર્ષ 2018-19માં 8 લાખ સેક્સ સિમેન્ટ ડોઝના ઉત્પાદન માટેના પ્રોજેક્ટને ભારત સરકારે મંજૂરી આપી હતી, જેમાં 60% કેન્દ્ર સરકારનો અને 40% રાજ્ય સરકારનો હિસ્સો હતો. જૂન 2021થી ગુજરાત બોવાઇન સિમેન્ટ સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સેક્સ સિમેન્ટ ડોઝનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું અને ફેબ્રુઆરી 2026 સુધીમાં કુલ 8 લાખ સેક્સ સિમેન્ટ ડોઝનું ઉત્પાદન પૂર્ણ થયું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. સુરેન્દ્રનગર પોલીસે 51 લાખ રૂપિયાના 35 તોલા સોનાના દાગીના પરત અપાવી માનવતાલક્ષી અભિગમ દાખવ્યો છે. જેપી શેરી વિસ્તારમાં રહેતા અનિલભાઈ પરમારે સોનાના દાગીના ગીરવે મૂકી ઉછીના રૂપિયા લીધા હતા, ત્યારે સમય જતા આ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં વધુ પૈસાની માગણી કરાઈ હતી, જેથી તેમણે પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસે સોનાના દાગીના પરત અપાવ્યા હતા. આ અંગે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ વધુ માહિતી આપી.
1: ત્રણ લાખ રૂપિયા વ્યાજ પેટે લીધા હતા અને 3 લાખના એ લોકો 18 લાખ રૂપિયા ભરી દીધા અને બેનનો લગભગ 40 તોલા અને આસપાસનું સોનું, જે લગભગ 50-51 લાખનો જે સોનો હતો એ ગીરવી મૂકી દીધો હતો. એ લોકો સોનું લઈને ભાગી ગયા. અત્યારે હેરાન કરીને બધું સોનું પચાવવા માંગતા હતા, બીજા 15-20 લાખ રૂપિયા એ લોકો માંગતા. તો એ તમામ સોનાના જે દાગીના છે લગભગ 50-60 લાખ રૂપિયાના એ અત્યારે બેનને પરત લાવીને આપ્યા છે. છેલ્લા 1 અઠવાડિયાની અંદર 4થો એવો કિસ્સો
0: વ્યાજખોરીના દૂષણ સામે અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે એવા અહેવાલો અને સોશિયલ મીડિયા સંદેશને નકારી કાઢ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આધાર કાર્ડ ફોર્મેટ આ વર્ષના અંત સુધીમાં એક જ ફોટો અને QR કોડમાં બદલાઈ જશે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે સરકારની આવી કોઈ યોજના નથી. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જો કે આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે આજે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
2: जहाँ तक टेम्परेचर की बात करें, अधिकतम तापमान की 24 घंटे में कोई विशेष बदलाव नहीं आया है. सौराष्ट्र के कुछ हिस्सों में अधिकतम तापमान सामान्य से ज़्यादा थे और जो सबसे ज़्यादा तापमान दर्ज किया गया अधिकतम वो सुरेंद्रनगर 43.5 डिग्री सेल्सियस दर्ज किया गया था.
0: आज विश्व प्रेस स्वतंत्रता दिवस है, જે પ્રેસ સ્વતંત્રતાની સ્થિતિનું મૂલ્યાંકન કરવાનો પ્રસંગ છે. આ વર્ષે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતાને પુનઃપુષ્ટિ કરવા અને ભવિષ્ય માટે માહિતી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે વ્યવહારુ રીતોની આસપાસ પત્રકારત્વ, AI સહિત ટેકનોલોજી અને માનવ અધિકાર કલાકારોને સંરેખિત કરવા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ પ્રદાન કરે છે. યુનેસ્કોની જનરલ કોન્ફરન્સની ભલામણને અનુસરીને ડિસેમ્બર 1993માં UN જનરલ એસેમ્બલી દ્વારા પ્રેસ સ્વતંત્રતા દિવસની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભરૂચ જિલ્લાના માતર ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. રાજસ્થાનના અલવર જિલ્લાના 28 વર્ષીય વસીમ ખાન ટ્રકના ટાયર સાફ કરતી વખતે એક કારે ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, ત્યારે અન્ય એક ટ્રક ડ્રાઈવર પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. તેને તાત્કાલિક સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

0: આઈપીએલ T20 ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે, જે હમણાં 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ 5મા સ્થાને છે. સરકારે બાળકોમાં ડાયાબિટીસ મેલિટસ પર માર્ગદર્શિકા દસ્તાવેજ બહાર પાડ્યો છે. આ દસ્તાવેજ તાજેતરમાં પૂર્ણ થયેલા જાહેર આરોગ્ય સેવા વિતરણમાં શ્રેષ્ઠ પ્રથાઓ પર રાષ્ટ્રીય પરિષદમાં બહાર પાડવામાં આવ્યો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે માર્ગદર્શિકા દસ્તાવેજ પ્રથમ વખત બાળપણના ડાયાબિટીસના સ્ક્રીનિંગ, નિદાન, સારવાર અને લાંબા ગાળાના સંચાલન માટે એક માળખાગત અને પ્રમાણિત રાષ્ટ્રીય માળખું સ્થાપિત કરે છે. નવી માર્ગદર્શિકાનો ઉદ્દેશ જન્મથી 18 વર્ષ સુધીના તમામ બાળકો માટે સાર્વત્રિક આરોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાનો છે. વહેલા નિદાન માટે સમુદાય અને શાળા બંને પ્લેટફોર્મનો ઉપયોગ કરીને શંકાસ્પદ કેસોને તાત્કાલિક રક્ત ગ્લુકોઝ પરીક્ષણો આપવામાં આવશે અને પુષ્ટિ અને સારવાર માટે જિલ્લા આરોગ્ય સુવિધાઓમાં ઝડપથી રિફર કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતગણતરી થશે. રાજ્યના 31 શહેરમાં આજે નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ ગઈ. ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષાનું આવતીકાલે પરિણામ. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: आइए अब सुनते हैं विशेष जयमाला कार्यक्रम का शेष भाग.
2: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन. अद्भुत साहस और वीरता के साथ इतने आतंकियों के साथ लोहा लेने के बाद दिगेंद्र कुमार को कुछ साल के बाद कश्मीर के कुपवाड़ा में भेज दिया गया. कुपवाड़ा में भी उन्होंने आतंकियों का काम तमाम करना जारी रखा. अपनी निर्भीकता और जांबाजी के लिए उन्हें सेना मेडल से सम्मानित किया गया. इसके लगभग एक साल के बाद यानी वर्ष 1993 में दिगेंद्र कुमार ने हजरत बल दरगाह को आतंकियों के चंगुल से आजाद कराने में महत्वपूर्ण भूमिका निभाई थी. फौजी दोस्तों, ये निर्भीक और बेबाक जांबाज योद्धा यही नहीं रुका. अभी तो उसे अपनी मातृभूमि के लिए और भी बहुत कुछ करना था. परों को खोल जमाना उड़ान देखता है, जमीन पर बैठकर क्या आसमान देखता है. हार हो जाती है जब मान लिया जाता है, जीत तब होती है जब ठान लिया जाता है.

0: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો. વિશ્વમાં ગમે ત્યાં બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી
1: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. હવે સાંભળીએ આશિત દેસાઈના સ્વરમાં સુધીર દેસાઈની આ રચના.

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. બરાબર 7:50 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. બરાબર 7:50 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી. પશ્ચિમ બંગાળના ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં 21 મેના રોજ પુનઃ મતદાન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિશન દ્રષ્ટિને ભારત માટે એક મોટી સિદ્ધિ ગણાવી. ઈરાને અમેરિકા સમક્ષ 14 મુદ્દાનો યુદ્ધવિરામ પ્રસ્તાવ રજૂ કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી આવતીકાલે સવારે 8 વાગે શરૂ થશે. ચૂંટણી પંચે તમામ તૈયારીઓ કરી લીધી છે. પશ્ચિમ બંગાળમાં 77 મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વચ્ચે મતગણતરી કરવામાં આવશે.
1: सीटों में से पश्चिम बंगाल की 293 विधानसभा सीटों के लिए वोटों की गिनती कल होगी. मतगणना केंद्र पर सुरक्षा के 3 स्तरीय इंतजाम किए गए हैं, जिसमें जिला पुलिस, राज्य पुलिस और केंद्रीय बलों को तैनात किया गया है. मतगणना स्थलों पर केंद्रीय बलों की कुल 200 कंपनियां तैनात की गई हैं. ये पूरी प्रक्रिया रिटर्निंग अधिकारियों और सहायक रिटर्निंग अधिकारियों के नियंत्रण में होगी. ये पहली बार है जब मतगणना प्रक्रिया के लिए वरिष्ठ आईपीएस अधिकारियों को पुलिस पर्यवेक्षक नियुक्त किया गया है. मतगणना प्रक्रिया का प्रबंधन एक टीम करेगी. इसमें सुपरवाइजर, मतगणना सहायक और माइक्रो पर्यवेक्षक शामिल होंगे. कोलकाता से कल्याण लाहा की रिपोर्ट के साथ समाचार कक्ष से कुमार राधारमण.
0: કેરળ વિધાનસભાની 140 બેઠકો માટે વરિષ્ઠ અધિકારીઓએ કેરળના તમામ મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓના અંતિમ તબક્કાની સમીક્ષા કરી છે. પોંડિચેરી વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી માટે વ્યાપક સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થા કરવામાં આવી છે. પોંડિચેરીના મુખ્ય ચૂંટણી અધિકારી પી જવાહરે આકાશવાણીને જણાવ્યું હતું કે પોંડિચેરીના તમામ 30 વિધાનસભા મતવિસ્તારો માટે મતગણતરી કરાઈકલ, યાનમ અને માહેમાં કરવામાં આવશે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે તમિલનાડુમાં 62 ગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આસામની તમામ 126 વિધાનસભા બેઠકો માટે મતગણતરી 35 જિલ્લાઓના 40 કેન્દ્રો પર કડક સુરક્ષા વચ્ચે થશે. રાજ્યમાં 9 એપ્રિલે આશરે 86% મતદાન નોંધાયું હતું. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારના તમામ 285 મતદાન મથકો પર 21 મેના રોજ ફરીથી મતદાન યોજાશે. મતગણતરી 24 મેના રોજ થશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે 29 એપ્રિલના રોજ મતદાન દરમિયાન ગંભીર અનિયમિતતાઓ અને લોકશાહી પ્રક્રિયાના વ્યાપક ઉલ્લંઘનોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિરીક્ષકો ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો સાથે છેડછાડ, મતદારોને ડરાવવા અને મતદાન નિયમોનું ઉલ્લંઘન સહિત ગંભીર અનિયમિતતાની જાણ કરી છે. ઘણા કેન્દ્રો પર ઇલેક્ટ્રોનિક મતદાન મશીનોના બટનોને ઇરાદાપૂર્વક કાળી ટેપથી ઢાંકવામાં આવ્યા હતા. અનધિકૃત લોકો મતદાન મથકોમાં પ્રવેશ કરીને અન્ય લોકો વતી મતદાન કરે તેવા બનાવો પણ બન્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે એવા અહેવાલો અને સોશિયલ મીડિયા સંદેશને નકારી કાઢ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આધાર કાર્ડ ફોર્મેટ આ વર્ષના અંત સુધીમાં એક જ ફોટો અને ક્યુઆર કોડમાં બદલાઈ જશે. મંત્રાલયે સ્પષ્ટ કરી છે કે સરકારની આવી કોઈ યોજના નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના બીજા તબક્કા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં બિનચેપી રોગો, માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ અને વર્તણૂકીય ચિંતાઓ સહિત આધુનિક આરોગ્ય પડકારોનો સમાવેશ થાય છે. તે જન્મથી 18 વર્ષની વયના બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને વધુ વ્યાપક અને જીવનચક્ર આધારિત અભિગમ અપનાવે છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે માર્ગદર્શિકાનું પ્રકાશન દરેક બાળક માટે સુલભ, સમાન અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સરકારે બાળકોના ડાયાબિટીસ અંગે જાહેર આરોગ્ય સેવા વિતરણ પરના રાષ્ટ્રીય સમિટમાં માર્ગદર્શિકા બહાર પાડી.

0: છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકા પ્રથમ વખત બાળપણના ડાયાબિટીસના સ્ક્રીનિંગ, નિદાન, સારવાર અને લાંબા ગાળાના સંચાલન માટે પ્રમાણિત રાષ્ટ્રીય માળખું પૂરું પાડે છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ પહેલ ભારતને એવા દેશોના પસંદગીના જૂથમાં સ્થાન આપે છે જેમણે બાળપણના ડાયાબિટીસ સંભાળને જાહેર આરોગ્ય પ્રણાલીમાં એકીકૃત કરી છે, જેનાથી નોંધપાત્ર જાહેર આરોગ્ય લાભો મળવાની અપેક્ષા છે, જેમાં વહેલા નિદાનને કારણે મૃત્યુદરમાં ઘટાડો અને અસરગ્રસ્ત બાળકો માટે જીવનની ગુણવત્તામાં સુધારો સામેલ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક ચેનલ AIR News_ABID ને ફોલો કરશો. ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ ગેલેક્સી આઈએ આજે અમેરિકાના કેલિફોર્નિયાથી સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ પર વિશ્વના પ્રથમ ઓપ્ટો SAR ઉપગ્રહ મિશન દ્રષ્ટિનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. 190 કિલોગ્રામ વજન ધરાવતું તે ભારતનું સૌથી મોટું ખાનગી રીતે વિકસિત પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને દ્રષ્ટિ મિશનના સફળ પ્રક્ષેપણ બદલ ગેલેક્સી આઈને અભિનંદન પાઠવતા કહ્યું કે આ મિશન ભારતની ખાનગી અવકાશ નવીનતાની વધતી જતી શક્તિ અને આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેલેક્સી આઈ દ્વારા વિકસિત મિશન દ્રષ્ટિને અવકાશ ક્ષેત્રમાં ભારત માટે એક મોટી સિદ્ધિ ગણાવી. તેમણે ગેલેક્સી આઈના સ્થાપકો અને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા. આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ છે. 1993માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 3 મેના રોજ દર વર્ષે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવવાની ઘોષણા કરી હતી.
1: इस वर्ष प्रेस स्वतंत्रता दिवस का विषय है शांतिपूर्ण भविष्य का निर्माण. विश्व प्रेस स्वतंत्रता दिवस अभिव्यक्ति की स्वतंत्रता की पुष्टि करने और पत्रकारिता, आर्टिफिशियल इंटेलिजेंस सहित प्रौद्योगिकी तथा मानवाधिकार कार्यकर्ताओं को भविष्य के लिए सूचना व्यवस्था मजबूत करने के व्यवहारिक तरीकों के लिए एकजुट करने का एक महत्वपूर्ण अवसर प्रदान करता है. यह दिन प्रेस की स्वतंत्रता और स्वायत्तता के लिए महत्वपूर्ण है. यह सरकारों को प्रेस की स्वतंत्रता की प्रतिबद्धता का सम्मान करने की याद दिलाता है और मीडिया पेशेवरों के लिए प्रेस की स्वतंत्रता और पेशेवर नैतिकता के मुद्दों पर चिंतन करने का भी दिन है. समाचार कक्ष से कृष्णकांत.
0: સરકારે આજે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ વચ્ચે તે ભારતીય નાગરિકોને ઉર્જા પુરવઠો, દરિયાઈ કામગીરી અને સહાય સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લઈ રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કહ્યું છે કે LPGના સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે દેશભરમાં અમલીકરણ કાર્યવાહી ચાલુ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ગઈકાલથી દેશભરમાં 1900થી વધુ દરોડા પાડવામાં આવ્યા હતા. સરકારે વધુમાં જણાવ્યું હતું કે માર્શલ આઇલેન્ડ્સ, ધ્વજવંદન, LPG કેરિયર, MT સર્વશક્તિ, 46,373 MT LPG ભારતીય કાર્ગો લઈને ગઈકાલે હોર્મુઝ જળમાર્ગને સુરક્ષિત રીતે પાર કરી ગયું છે, જે 13 મે સુધી વિશાખાપટ્ટનમ પહોંચવાની અપેક્ષા છે. ઈરાને અમેરિકા સમક્ષ 14 મુદ્દાનો યુદ્ધવિરામ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધનો અંત લાવવાના હેતુથી એક માળખું રજૂ કરવામાં આવ્યું છે. જોકે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આના પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે એ પણ સંકેત આપ્યો કે વોશિંગ્ટન એવા કોઈપણ માળખાને સ્વીકારે તેવી શક્યતા નથી જેમાં તેહરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવાની રોકવાની મજબૂત ગેરંટી સામેલ ના હોય. રાષ્ટ્રપતિએ ચેતવણી આપી હતી કે લશ્કરી વિકલ્પો ટેબલ પર રહેશે. ઈરાનની દરખાસ્ત તણાવ ઘટાડવા માટે તબક્કાવાર યોજનાની રૂપરેખા આપે છે, જે તાત્કાલિક સંઘર્ષ વ્યવસ્થાપનને લાંબા ગાળાના પરમાણુ વિવાદથી અલગ કરે છે. IPL ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ પંજાબ કિંગ્સે 4 ઓવરમાં 2 વિકેટે 27 રન કર્યા છે. પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં આગળ છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ 5મા સ્થાને છે. અગાઉ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેક પ્લસ જૂન માટે તેલ ઉત્પાદન લક્ષ્યાંક વધારવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે. સંયુક્ત આરબ અમીરાતના બહાર નીકળ્યા પછી આજે તેની પ્રથમ વર્ચ્યુઅલ બેઠક બાદ કાર્ટેલના નિવેદન મુજબ 7 ઓપેક પ્લસ દેશો આવતા મહિને તેલ ઉત્પાદન લક્ષ્યાંકોમાં દરરોજ લગભગ 1,88,000 બેરલનો વધારો કરવા સંમત થયા છે. અમેરિકા ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે કામ કરી રહેલી રાજદ્વારી ટીમના સલાહકાર તરીકે નિક સ્ટુઅર્ટની નિમણૂક કરી છે. શ્રી સ્ટુઅર્ટ, જે ખાસ દૂત સ્ટીવ વિટકોફની ટીમનો ભાગ છે, એક અનુભવી નીતિ નિષ્ણાંત છે. તેમણે અગાઉ ટ્રમ્પ વહીવટ દરમિયાન વિદેશ વિભાગમાં ઈરાન સંબંધિત મુદ્દાઓ પર કામ કર્યું હતું. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર જેરેડ કુશનરે ઈરાન વાટાઘાટ ટીમમાં નિક સ્ટુઅર્ટનો

સમાવેશ કરવામાં મદદ કરી હતી. અગાઉ શ્રી સ્ટુઅર્ટ ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસી સાથે સંકળાયેલા હતા, જે ઈરાન પર તેના કડક વલણ માટે જાણીતી સંસ્થા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પોન્ડિચેરી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી. પશ્ચિમ બંગાળના ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં 21 મેના રોજ પુનઃ મતદાન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિશન દ્રષ્ટિને ભારત માટે એક મોટી સિદ્ધિ ગણાવી. ઈરાને અમેરિકા સમક્ષ 14 મુદ્દાનો યુદ્ધ વિરામ પ્રસ્તાવ રજૂ કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે ઝરોખા, અમારા આજે હવે પછીથી પ્રસારિત થનારા તેમજ આવતીકાલના મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.

આજે રાત્રે 9 વાગે પ્રસારિત કરીશું કાર્યક્રમ આપકે લીએ, બરાબર 9:30 ફિલ્મ સંગીત, 10 વાગ્યાનો સમય રહેશે ઉદ્ઘોષકો દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ છાયા ગીતનો. બરાબર 10:30 અમારા આજના પ્રસારણની અંતિમ ભેટ કાર્યક્રમ ઢલતી જાહેરાત. મિત્રો, આવતીકાલે 4 મે ને સોમવાર સવારની સભાનો પ્રારંભ કરીશું બરાબર 5:55. 6:05 સાંભળશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. સંગીત સરિતાનો સમય 6:45 અને બરાબર 7 વાગે સાંભળશો કાર્યક્રમ ભૂલે વિસરે ગીત. હમ હેરા હી પ્યાર કે પ્રસારણ સમય રહેશે સવારે 7:30. ત્રિવેણી સવારે 8:15. 8:35 ચિત્રલોક. પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. પ્રસારણ સમય રહેશે સવારે 9:00. આજ કે ફનકાર આ કાર્યક્રમ આપ માણી શકો છો સવારે 9:30 બરાબર 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. અમારા યુવા દોસ્તો માટે નવા ફિલ્મી ગીતો રજૂ કરીશું કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમમાં સવારે 10:30. થીમ બેઝ પર આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે બરાબર 11:02. 11:30 તરન્નુમ. યાદો કી મહેફિલ બપોરે 12:02. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં પ્રસ્તુતિ છે અલ્પાશા અને લિપિ ત્રિવેદીની. બપોરે 1:00 સુરીલા સફર. 2:00 ત્રિવેણી કાર્યક્રમ. 2:35 ગુજરાતી સુગમ સંગીત. સખી સહેલી હંમેશની જેમ બપોરે 3:00. બપોરે 4:00 પિટારા અંતર્ગત ઉજાલે ઉનકી યાદો કે. સાંજે 5:00 સરગમ. ગુજરાતી ફિલ્મી અથવા નોન ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ પ્રસારિત કરીશું સાંજે 5:30 બરાબર 6:00. જૂના સુમધુર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. 7:00 જયમાલા.

दैनिक कार्यक्रम हवा महल रात्रि ना 8 वागे 9 वागे आपके लिए 9:30 हमेश जैम फिल्म संगीत ने 10 वागे छाया गीत रात्रि 10:30 ढलती जाए रात। આ ઉપરાંત સ્થાનિક ગુજરાતીમાં સમાચાર તેમજ દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં અને અંગ્રેજીમાં સમાચાર તો ખરા જ. તો દોસ્તો, જ્યાં પણ રહો સાંભળતા રહો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી.

આપના રેડિયો સેટ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે ચિત્રલોક.

અલકા યાજ્ઞિક અને અરિજિત સિંઘના સ્વરમાં તમાશા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સંગીતકાર યાર રહેમાન, ગીતના શબ્દ લખ્યા ઇરશાદ કામિલે. વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો ચિત્રલોક.

અરિજિત સિંઘ અને નેહા કક્કર તથા સાથીદારોના સ્વરમાં રાબ્તા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સંગીતકાર સોહરાબુદ્દીન, ગીતકાર કુમાર.

શ્રેયા ઘોષાલ અને સાથીદારોનો સ્વર, કલંક ફિલ્મનું ગીત, ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય, સંગીતકાર પ્રીતમ. અને હવે ચિત્રલોક કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ, પદ્માવત ફિલ્મનું ગીત, શ્રેયા ઘોષાલ અને સ્વરૂપ ખાનનો સ્વર, ગીતકાર એ એમ તુરાસ, સંગીતકાર સંજય લીલા ભણસાલી.

0: ये आकाशवाणी का प्रसारण है विविध भारती।
1: देशनी सुरीली धड़कन विविध भारती 96.7 FM पर आकाशवाणीनू अमदावाद केंद्र प्रस्तुत छे फिल्म संगीत कार्यक्रम में आपनो साथ प्रज्ञेश व्यासनी साथे। ગગનની ઊંચી અટારી, આછી આછી ચાંદનીનો પ્રકાશ, શીતળતાની સાથે પ્રેમની અનુભૂતિ, શબ્દો મૌન અને સંવેદના વધુ, નજાકત, સુંદરતા અને ઉર્મિઓનો સાથ.

લતા મંગેશકરનો સ્વર લવ મેરેજ ફિલ્મનું ગીત, સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર શૈલેન્દ્ર. ચાંદ રાત્રિનો મુસાફર અને ચાંદની તેની યાત્રા બની છે. શીતળતાની સફર પ્રેમની વિમાસણમાં વાંક ચાંદનો છે કે પછી પેલી ચાંદનીનો?

મોહમ્મદ રફી સાથે લતા મંગેશકરનો યુગલ સ્વર, સંગીતકાર હેમંત કુમાર, ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ, ફિલ્મ મિસ મેરી. જીવનનો ગરજતો સાગર જાણે ગંભીર લાગે છે, કદાચ ચાંદનીની જેમ હું ચંચલ થાવ તો કેવું.

તારી અડધી બીડેલી આંખોમાં સ્વપ્ન બનીને સમાવી લેતું. છલકવાનો સમય છે, હવે છલોછલ થાવ તો કેવું?

હસરત જયપુરીના શબ્દોને સંગીતથી સજાવ્યા એસ ડી બર્મને સિદ્ધી ફિલ્મનું ગીત, લતા મંગેશકરનો સ્વર. વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીત પ્રજ્ઞેશની સાથે. વરસતી ચાંદની, મીઠી હવા, એકાંત સાગર તટ, મળી છે આ ઘડી મિલનની માટે એવી કે તું પ્રશ્ન છે મારી પ્રીતનો અને હું ઉત્તર છું તારા રૂપનું.

કિશોર કુમાર અને લતા મંગેશકરનો યુગલ સ્વર, સંગીતકાર આર ડી બર્મન, ગીતના શબ્દ લખ્યા આનંદ બક્ષીએ. ફિલ્મ હતી લાખોં મેં એક. ઉષા ગઈ અને આવી નિશા, ક્ષણ બે ક્ષણમાં જાણે યુગો વીતી ગયા. તોડે અંધકાર અંતરના અને મનને ઝબોળે સરોવરમાં, રાતના ઓવારે બેસી શમણા પાપણ અને આંખને ઝબોળે સરોવરમાં.

ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર આર ડી બર્મન, સ્વર મુકેશનો, ફિલ્મ હતી મુક્તિ. મિલનની શીતળ ચાંદની, ક્યાંક યાદોને દઝાડતી ચાંદની, રાતની સફરમાં આપ છો વિવિધ ભારતીને સંગ. જીવનની નૈયા, સિતારાનો ટમટમતો સાથ, ચાંદનીના હલેસા લઈ જાય છે દૂર. આ સફર છે સુહાની અને સાથ પણ સોનેરી.

દિલે નાદાન ફિલ્મનું ગીત કિશોર કુમાર અને લતા મંગેશકરનો સ્વર, સંગીતકાર ખૈયામ, ગીતકાર નક્ષલાલપુરી. સંબંધોના સરકતા ઝરણામાં ઉમંગની હરપળ છે આશ, રાત છે, વાત છે, પ્રીતિનો સાથ છે. ફિલ્મ સંગીતની સમાપ્તિ સાથે પ્રજ્ઞેશને નમસ્કાર.